नमस्कार, सुप्रभात। बसो 28,03,000 मीटर्स એટલે કે 1,314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે। આજે ગુરુવાર, વૈશાખ વદ દિનાંક 24, શક સંવત 1948, તારીખ 14 મે 2026। અત્યારે સવારના 5:58:28 થઈ છે। નવો દિવસ નવી આશાઓ લઈને આવ્યો છે। હસતા રહો, ખુશ રહો અને જીવનની દરેક પળને દિલથી માણો। આજનો દિવસ આપણા માટે આનંદ, સફળતા અને સકારાત્મકતા લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે દિવસ દરમિયાન પ્રસારણ સેવા

બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહાદ નાઝ.

0: केंद्र सरकार ने लगाए थे। इन प्रतिबंधों से आलू उत्पादक किसानों और अन्य संस्थाओं को भारी नुकसान हुआ था। भारतीय जनता पार्टी ने चुनाव से पहले राज्य के किसानों को प्रतिबंध हटाने का आश्वासन दिया था। अल्पसंख्यक कार्य मंत्रालय आज नई दिल्ली में अल्पसंख्यक कल्याण विकसित भारत के लिए आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से समावेशी विकास विषय पर राष्ट्रीय सम्मेलन का आयोजन करेगा। सम्मेलन भागीदारी से भाग्योदय लक्ष्य के तहत आयोजित किया जा रहा है। आईपीएल क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने कोलकाता नाइट राइडर्स को 6 विकेट से हरा दिया है। कोलकाता नाइट राइडर्स ने 20 ओवर में 4 विकेट पर 192 रन बनाए। रॉयल चैलेंजर्स बेंगलुरु ने 19 ओवर एक गेंद में 4 विकेट के नुकसान पर 194 रन बनाकर मैच जीत लिया। विराट कोहली ने 60 गेंद में नाबाद 105 रन बनाए। उन्हें प्लेयर ऑफ द मैच चुना गया। टूर्नामेंट में आज शाम 7:30 बजे धर्मशाला में पंजाब किंग्स का सामना मुंबई इंडियंस से होगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ। એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત કરીએ વિચાર બિંદુ। આજનો વિચાર છે ભક્તિ ભાવ, પઠન હર્ષા ઠક્કર।
1: વિચાર બિંદુ।
2: ભક્તિને ઘણા લોકો સહેલી માને છે, પણ તે એટલી બધી સહેલી પણ નથી। આ તો શેર સાથે નટવરને વરવાની વાત છે। પ્રભુને શેર દઈ દીધું પછી ધડને ચલાવવાની જવાબદારી નટવરને હાથ છે। ભક્તિથી મનને પ્રભુમાં જોડી દીધું એટલે મનની મુક્તિ થઈ। મનની મુક્તિ થઈ એટલે જીવનની પણ મુક્તિ થઈ। માટે જ રોજ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારું મન તમારા સિવાય જગતના કોઈ પદાર્થમાં ન લાગે। હે નાથ, તમે મારા મનને ખેંચી લો, મારા મનને તમારામાં ભેળવી દો। જરા સંકલ્પ કરવામાં આવે તો મન હજારો માઇલ દૂર આવે છે। મનનો લય તો માત્ર ઈશ્વરમાં જ થઈ શકે છે, કારણ કે સજાતીય વસ્તુ સજાતીયમાં ભળે છે। દૂધમાં ખાંડ ભળે તેમ દુઃખમાં કાંકરો ભળી શકે નહીં। જે ક્ષણે ક્ષણે સરી જાય છે તે સંસાર છે। સંસારનો પ્રત્યેક પદાર્થ નાશવંત છે, મન તેમાં ભળી શકે નહીં। મન તો માત્ર ઈશ્વરમાં જ ભળે, તેમના સિવાય બીજી કોઈ વસ્તુમાં મન ભળતું નથી।
1: વિચાર બિંદુ।
2: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, ભક્તિ ભાવ, પઠન હર્ષા ઠક્કર। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ કાર્યક્રમ અર્ચના। શરૂઆત કરીએ નટવર ગિરી ગોસ્વામીના સર સાથે।

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: जी
1: नवराज पुलिस स्टेशन है वो। उबारो ये तो घरे आवी जाइश हुआ
0: केम पण हूं
1: एकला बीजा रूम मा जाओ तमारो दिकरो हमारी कस्टडी मा छे अने तमे डिजिटल अरेस्ट मा छो।
0: डिजिटल अरेस्ट
1: एकला का पो बची जाशो
0: आटला पैसा
1: अच्छा ठीक छे एक लिंक मोकली छे हमारा प्रोसेसिंग माटे 30,000 આપી દો એ તો દીકરો જેલ માં જશે હો
0: જેલ માં તો તું જઈશ તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું આ બધું ફ્રોડ છે એટલે પેનિક ના કરો પોલીસ બેંક આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો એમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો
2: હેલો મમ્મા
0: હાય
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો સતર્ક રહો
4: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના કાર્યક્રમને આગળ વધારતા હવે સાંભળીએ કાઝી મોહમ્મદ શાહની રચના સમૂહ સ્વરમાં

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: કાર્યક્રમ અર્ચનામાં હવે સાંભળીએ કડવા ભગતની રચના, સ્વર ખેતજી દેવજી મહેશ્વરીનો.

0: 40 की ऊपर जाए पारो तो समझी लो कि स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मा सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी नोंधाय तो आ स्थिति ने कहवाय छे हीट वेव एटले कि लू। आपना माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ना मार्गदर्शन अने मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ना नेतृत्व मा तंत्र द्वारा तो हीट एक्शन प्लान एक्शन मा मुकवामा आव्यो छे, परंतु आ माटे नागरिको ए पोते पण सावचेती ना पगला लेवा जरूरी छे। जेवा के उनाळा मा चा कॉफी के कार्बोनेटेड पीणा ने बदले लींबू शरबत छाश वगैरे नु सेवन करो। वर्ती भाग निकलती वखते माथू ढांकवा टोपी गॉगल्स के छत्री नो उपयोग करो। मसालेदार खोराक ने बदले पानी नु सारू प्रमाण धरावता मौसमी फलो जेवा के तरबूज टेटी वगैरे बधु लो। आछा रंगना सुतराउ कपड़ा पहेरो। तेम छताय जो लू लागे तो तात्कालिक ORS अथवा मीठा अने साकर ना पानी नु सेवन करो। छाए रहेली जग्या अने बने तो ठंडक वाली जग्याए रहो। इमरजेंसी मा डॉक्टर नो तात्कालिक संपर्क करो। प्रकृति तो पोतानु स्वरूप बताशे ज, पण जो साथे मळीने रहेशुं सचेत तो लू ना प्रकोप सामे थईशुं सुरक्षित। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
1: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો। હવે પ્રસ્તુત કરીએ પ્રાણલાલ વ્યાસના સ્વરમાં પીતાંબર દાસની રચના।

0: માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. ઓછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ વસંતલાલ જોશીના સ્વરમાં ગંગા સતીની રચના.

0: સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટી લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: શ્રોતા મિત્રો, 6:40 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ કૃષિ માહિતી. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.
3: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. કૃષિ માહિતીનો આજનો વિષય છે ખેતીમાં રેઇન પાઇપ એટલે કે લેઝર પિયત પદ્ધતિના ફાયદા. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા ઉતરતા જાય છે અને ખેતીનો મુખ્ય આધાર પાણી છે. અને આપણે જાણીએ છીએ કે મોટાભાગના છોડને ભેજની જરૂર હોય છે, નહીં કે અઢળક પાણીની. બીજું કે ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરતા જાય છે અને વરસાદની અનિયમિતતાથી પાણી બચાવવું આપણી સૌની ફરજ છે. અને આજના ટેકનોલોજીના યુગમાં ખેતીમાં નવી નવી ટેકનોલોજી આવે છે. ખેતીમાં મુખ્યત્વે પિયત મહત્વનો ભાગ ભજવે છે, જેમાં ડ્રીપ, ફુવારા અને મિની સ્પ્રિંકલર જેવી પદ્ધતિ પ્રચલિત છે, જેમાં અત્યારે નવી પિયત પદ્ધતિ લેઝર પિયત પદ્ધતિ પ્રચલિત છે. આ પદ્ધતિથી મગફળી, ડુંગળી, ધાણા, પાલક, મેથી જેવા પાકોમાં સારું પરિણામ આવે છે. આ પિયત પદ્ધતિ અપનાવવાથી જમીનનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે છે. ધોળિયાપાડામાં જે જગ્યા રોકાય છે તે રોકાતી નથી અને ઓછા પાણીએ પણ વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે. બીજું કે ઉનાળામાં ઓછું પાણી હોય ત્યારે પણ વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે. આ પદ્ધતિથી વાવેતર કરવાથી અંદાજે 25-30% પાણીની બચત થાય છે. તેમજ ક્ષારવાળી જમીનમાં પણ આ પદ્ધતિ ઉપયોગી થાય છે, વીજળીની બચત થાય છે. અને અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ આ પદ્ધતિથી ખેતી કરતા થયા છે. અંદાજીત 1 એકરમાં 11,000-12,000 રૂપિયાનો ખર્ચ થાય છે. અલગ અલગ કંપનીના મટીરીયલના ભાવ મુજબ ખર્ચ થાય છે. આ પાઇપ 50-60 મીટર એટલે કે 200 ફૂટ લંબાઈ સુધી પાણીનું પ્રેશર આપી શકે છે. આ પદ્ધતિથી પિયત આપવાથી બીજા ઘણા ફાયદા પણ છે. આ પદ્ધતિના ફિટિંગમાં કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર પડતી નથી. ખેડૂત ભાઈઓ પોતાની જમીન, ખેતરની પરિસ્થિતિ મુજબ ફિટિંગ કરી શકે છે. તો મિત્રો, એટલું સરળ ફિટિંગ છે કે જેથી ખેડૂતોને આમાં મૂંઝવણ પણ ન થાય. અને અત્યારે જે પીવીસી અને પ્લાસ્ટિકના મટીરિયલ્સ આવે છે એને એકસાથે જોઈન્ટ કરી વિવિધ રીતે જે રીતે એની સગવડ પ્રમાણે, તો એ ફિટિંગનું કામ પણ બહુ જ જ્ઞાન માગી લે તેવું નથી, ટેકનિકલ જ્ઞાન માગે તેવું નથી, એટલે ફિટિંગ પણ બહુ સરળ છે. હવે લેઝર પિયત પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો મિત્રો, ઢાળવાળી જમીન પર પણ સારું કામ આપે છે. હવે આ લેઝર પિયત પદ્ધતિથી જમીન કદાચ લેવલ ના હોય અને ઢાળવાળી હોય તો પણ આ કામ કરી શકે છે. પાણીનો બચાવ થાય છે અને ઉત્પાદન વધે છે. વરસાદની જેમ પિયતની પદ્ધતિ હોવાથી થ્રીપ્સનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે, કારણ કે વરસાદની જેમ ઉપર પાણી પડતું હોવાથી ઉપરનો રોગ, જે થ્રીપ્સ કે અન્ય જીવાતો હોય, તે ધોવાઈ જાય છે. જાંબલી ધાબાનો રોગ નિયંત્રણમાં રહે છે. ડુંગળી જેવા અન્ય પાકોમાં ખૂબ સારું પરિણામ આપે છે. પાણીનું વિતરણ સારું થાય છે. જમીન પોચી અને મુલાયમ રહે છે. ઉર્જાની બચત થાય છે. ફિલ્ટરની જરૂરિયાત રહેતી નથી. કુદરતી વરસાદની જેમ ખેતર ભીંજાય છે. જેમ વરસાદ પડતો હોય અને આખી જમીન ભીંજાઈ જાય અને જમીનને એકદમ ધરલ થાય, તેવી જ રીતે આ રેઇન પાઇપ લેઝર પિયત પદ્ધતિમાં પણ પાકને એવો અહેસાસ થાય કે વરસાદ પડી રહ્યો છે અને જે પણ જમીન છે બધી એ ભેજવાળી હોય છે અને મોલને જરૂર હોય છે ભેજની જ. તો મિત્રો, એ રીતે જમીન પોચી અને મુલાયમ રહે છે. ઉર્જાની બચત થાય છે. ફિલ્ટરની જરૂરિયાત રહેતી નથી. કુદરતી વરસાદની જેમ ખેતર ભીંજાય છે. એટલે આ રીતે લેઝર પિયત પદ્ધતિના ઘણા સારા ફાયદા છે. ડુંગળી, મગફળી, કોબી, ધાણા, મેથી, પાલક જેવા પાકોમાં ઉપયોગ કરી શકાય. ખેડૂત પોતાની કોઠા સુજથી આ લેઝર પિયત પદ્ધતિનો ઉપયોગ કરી અને પિયત પાણીનું જે બચત છે બચત કરી શકે. અને

0: ખેડૂતો અવનવા અખતરા આ લેઝર પિયત પદ્ધતિથી પણ કરી શકે અને પિયત પદ્ધતિને અપનાવી અને પાણીનો બચાવ કરી વધુ વાવેતર કરી શકે.
1: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કાર્યક્રમ કૃષિ માહિતી. આજનો વિષય હતો ખેતીમાં રેન પાઇપ એટલે કે લેઝર પિયત પદ્ધતિના ફાયદા. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશ્રેણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ શ્રી રામચરિત માનસ ગાન. કલાકાર રવિન્દ્ર સાઠે અને કવિતા કૃષ્ણમૂર્તિ.

શ્રોતા મિત્રો, આપે આપણા રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સદાબહાર ગીતના કાર્યક્રમમાં જૂની ફિલ્મોના ગીતો. કાર્યક્રમમાં પ્રથમ સાંભળી આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં એક ફૂલ દો માલી ફિલ્મનું આ ગીત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બન્નેરી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનું આવાજ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहाँ से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुँच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, ગાંધીગ્રામ માં ભી હૈ, બુલેટ કે સાથ ઇન્ટીગ્રેશન સાબરમતી મે હૈ.
0: ઓમાનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આવાજ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટન રેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
2: મારો વાહન બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે વિસ્ફોટક પદાર્થ પડતા વાહન ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા બોટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યાને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઇંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મીટીંગો અને કેમ્પ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
3: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણા વર્ચ્યુઅલ મોડમાં

0: કરી શકાય એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
1: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતા જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઈબી, SOG અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે એસટી વિભાગ, RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં DEF યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા SOGને બાતમી મળી હતી કે શામરાજી રતનપુર રોડ ઉપર નકલી DEF યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર DEF યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના DYSP જેડી વાઘેલાએ વધુ માહિતી આપી.
2: અરવલ્લી જિલ્લાના SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા તેના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલ. એમની પાસેથી 1200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
1: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000થી વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નીપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 89 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોર્ડમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 100 રન સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું હતું.
3: આઇસોલેટેડ કેસીસ મેં જો તાપમાન હૈ અધિકતમ તાપમાન હૈ 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેને કા સંભાવના રહેગા અગલે 2 દિન. ઓર હીટવેવ કા વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ગુજરાત રિજિયન મેં યેલો વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ઓરેન્જ વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ઓરેન્જ વાર્નિંગ મેં 2 ડિસ્ટ્રિક્ટ હૈ કચ્છ ઓર સુરેન્દ્રનગર, યેલો વાર્નિંગ મેં દિયા ગયા હૈ બોટાદ, અમરેલી, રાજકોટ ઓર દ્વારકા કે લિયે.
1: મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સેનાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓને આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે

ટીમ કામગીરી નમૂદ. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

428 પૂર્ણાંક 3 દશાંશ મીટર એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, 7:20 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ વંદના. ભક્તિ સંગીતના આ કાર્યક્રમની શરૂઆત કરીએ રેણુકાના સ્વરમાં ગવાયેલ આ ભજન સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ વંદનાને આગળ વધારતા હવે સાંભળીએ અનુપમા દેશપાંડેના સ્વરમાં ભજન.

0: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
1: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
1: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
1: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
0: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર નો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી નો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણય થી સંતોષ ના હોય તો ગાંધીનગર ની ગુજરાત રાજ્ય અન્ન આયોગ ની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ પિયુષ કૈલાશ અનુજના શર્મા આ ભજન.

0: आप सांभी रहा हता प्रभु स्मरण संगीत नुजन नो कार्यक्रम वंदना कार्यक्रम नु प्रसारण आकाशवाणी भूज केंद्र पर करोता मित्रों हवे प्रस्तुत करिए कार्यक्रम प्रासंगिक आज नो विषय छे शीतलानी रसी ने शोध संपादन अशरफ नथवाणी पठन जागृति वकील
1: તબીબી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન કહી શકાય તેવી શોધ શીતળાની રસી છે જેણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. વેરીઓલા વાયરસથી થતા જીવલેણ શીતળાના રોગને રોકવા માટે વિકસાવવામાં આવેલી પ્રથમ સફળ રસી બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરે કાઉપોક્સ વાયરસનો ઉપયોગ કરીને શોધી હતી. તેમણે 14 મે 1796 રોજ આ રસીની સફળ શોધ કરી હતી. વિશ્વમાંથી આ રોગ નાબૂદ કરવામાં તેની મહત્વની ભૂમિકા હતી. એડવર્ડ જેનર આ રસીમાં વેક્સિનિયા વાયરસનો ઉપયોગ કરે છે જે શરીરને શીતળા સામે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા 1980 શીતળાને વૈશ્વિક સ્તરે નાબૂદ જાહેર કરવામાં આવ્યો. અગાઉની શીતળાની રસી મંકી પોક્સ સામે પણ રક્ષણ પૂરી પાડે છે. એડવર્ડ જેનરે 1798 રસીકરણ વડે રોગ અટકાવી શકાય છે તેવી શોધ કરી. 1967 WHO એ રોગ નાબૂદી માટે પ્રયત્ન આદર્યા. નાબૂદી કરી શકાયેલા માત્ર 2 ચેપી રોગો પૈકી એક શીતળા છે અને બીજો રિંગર પોસ્ટ છે જે 2011 નાબૂદ થયો. તેના અંગ્રેજી નામ સ્મોલ પોક્સનો ઉપયોગ 16મી સદીના બ્રિટનમાં શરૂ થયેલા જ્યારે સિફિલસને ગ્રેટ પોક્સ કહેવાતો અન્ય અંગ્રેજી નામોમાં પોક્સ સ્પેકલ્ડ મોન્સ્ટર અને રેડ પ્લેગનો સમાવેશ થાય છે. 17 મે 1749 જન્મેલા એડવર્ડ જેનર એક અંગ્રેજ ચિકિત્સક અને વૈજ્ઞાનિક હતા જેમણે રસીની વિભાવનાની પહેલ કરી અને શીતળાની રસી બનાવી જે વિશ્વની પ્રથમ રસી છે. રસી અને રસીકરણ શબ્દો જેનરે કાઉપોક્સ સૂચવવા માટે ઘડેલા શબ્દ વેરી ઓલે રસી એટલે કે ગાયના પસ્ટ્યુલ્સ પરથી ઉતરી આવ્યા છે. જેનરે જોયું કે ગાયના શીતળા કાઉપોક્સથી પીડિત લોકોમાં મનુષ્યના જીવલેણ શીતળા સ્મોલ પોક્સની અસર ઓછી જોવા મળતી હતી. જેનરે નોંધ્યું કે જે લોકોને ગાયના શીતળા થયા હોય તેમને માણસોના શીતળા થતા નથી. આ અવલોકનને આધારે તેમણે 14 મે 1796 રોજ જેમ્સ ફિપ્સ નામના છોકરા પર કાઉપોક્સનો ઉપયોગ કરીને પ્રથમ રસીકરણ કર્યું જે સફળ રહ્યું. જેનરે કાઉપોક્સ માટે લેટિન શબ્દ વેક્સિનિયાનો ઉપયોગ કર્યો જેના પરથી રસીકરણ શબ્દ બન્યો. શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ ના 2 પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોર થી થાય છે. આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓક્ટોબર 1977 જોવા મળેલો. આ રોગથી મૃત્યુ થવાની શક્યતા 30% હતી અને મહદઅંશે બાળકોમાં તેનું પ્રમાણ ઊંચું રહેતું. જો કોઈ દર્દી આ રોગમાંથી બચી જાય તો તેના શરીરે ચાઠા રહી જતા, કેટલાક અંધ બની જતા. તો રોગની શરૂઆતમાં લક્ષણો તાવ અને ઉલટી હતા. ત્યારબાદ મોઢામાં ચાંદા અને ચામડી પર લાલ ચાઠા પડી જતા. થોડા સમય પછી ચાઠા પાણી ભરેલા પરપોટામાં પરિવર્તિત થતા જેના કેન્દ્રમાં ખાડા જેવું રહેતું. પરિણામે આ પરપોટા ડાઘ છોડી જતા. આ રોગ લોકો વચ્ચે રોગીએ સ્પર્શ કરેલી વસ્તુ બીજો વ્યક્તિ સ્પર્શ કરે તેનાથી પણ ફેલાતો. શીતળાના રોગ ઉદ્ભવ અંગે કોઈ ચોક્કસ જાણકારી નથી. આ રોગ અંગેના સૌથી જૂના પુરાવા ઈસવીસન પૂર્વે 300 વર્ષની ઈજિપ્તની મમ્મીમાં મળેલા છે. ભૂતકાળમાં આ રોગ ઉત્પાત સ્વરૂપે થતો જેમાં ટૂંકા ગાળામાં એક વિસ્તારના લોકોમાં થાય. 18મી સદીના યુરોપમાં આ રોગથી વર્ષે 4 લાખ લોકો મૃત્યુ પામતા અને જેમને ચેપ લાગતો તે પૈકી 1/3 ભાગના અંધ બની જતા. 20મી સદીમાં અંદાજે 30 કરોડ લોકો શીતળાથી મૃત્યુ પામેલા. શીતળાની નાબૂદી પૂર્વેના 100 વર્ષમાં 50 કરોડ લોકો તેનાથી મૃત્યુ પામેલા. 1967 સુધી દર વર્ષે 1.5 કરોડ લોકોને શીતળા થતો. રસીકરણના શોધે 18મી સદીના અંતમાં યુરોપ અને અમેરિકામાં 6 કરોડ લોકોના જીવ બચાવ્યા. તેમના આ કામને કારણે જેનરને ભારે સન્માન મળ્યું. તેમણે 26 જાન્યુઆરી 1823 રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ઇમ્યુનોલોજીના પિતા તરીકે ઓળખાતા શીતળાની રસીના શોધક એડવર્ડ જેનરને શત વંદન.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય શીતળાની રસીની શોધ સંપાદન અશરફ નથવાણી પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:40 સવારનું બુલેટિન અપાશે.

आकाशवाणी भूज समाचार शीतल वैष्णव वाँचे छे। नमस्कार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે ઇંધણ બચતની કરેલી અપીલ પર અમલ કરવાનું શરૂ કરી દીધું છે। તેમણે ખુદ તેમના કાફલાનું કદ ઘટાડ્યું છે। વિશેષ સુરક્ષા સમૂહ SPG પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે। સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો। આ પગલું પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે આયાત થતા ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પ અપનાવીને આર્થિક મજબૂતીમાં યોગદાન આપવા કરાયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ પણ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે। મુખ્યમંત્રીએ અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે। કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। કેન્દ્રીય મંત્રીમંડળે અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોરેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે। આ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જેનું સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીથી નિર્માણ કરાશે। અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ હાલના માળખામાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે, જેનાથી આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે। આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ અમદાવાદ ધોલેરા SIR, ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે। ભારતનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને ફાળે જવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો। આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSPમાં વધારો કર્યો છે। નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે MSPમાં વધારો કર્યો છે। તેમણે ઉમેર્યું કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે। ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દા ઉપર ચર્ચા કરી। વર્ક ફ્રોમ અંગે શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયત્નો કરાશે। એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે। ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ BM વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગઈકાલે ગાંધીનગર લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા। આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કંડલા પોર્ટ પર ગઈકાલે એક વિશાળ જહાજ પર કામ કરી રહેલા 3 શ્રમિકોના ઝેરી ગેસની અસર હેઠળ શ્વાસમાં ગેસ ભરાઈ જતા તેઓ મોત નીપજ્યા હતા। બર્થ નંબર 13 પર લાકડા ભરેલા MV પાન ઓપ્ટિમમ જહાજમાં કાર્ગો ઓપરેશન ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના સામે આવી હતી। 3 શ્રમિકો બેભાન હાલતમાં મળી આવતા જહાજના ક્રૂ મેમ્બર અને પોર્ટના સ્ટાફ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ શ્રમિકો મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ કંડલા ખાતે રહીને મજૂરી કામ કરતા હતા। કચ્છમાં 2 દિવસ માટે જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું। કંડલા પોર્ટમાં પારો 43 ડિગ્રીએ પહોંચતા વર્તમાન ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો। અંજાર ગાંધીધામને આવરી લેતા કંડલા એરપોર્ટમાં મહત્તમ પારો 43 ડિગ્રી રહ્યો હતો,

0: જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 39.8 ડિગ્રી રહ્યો હતો. દરમિયાન રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ રેડ એલર્ટ જાહેર કરે તે સમયગાળો માત્ર ગરમી નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી સમાન હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતમાં સમાયેલું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનું આહાત બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનામાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડદેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના પ્રવાસે જવા રવાના થશે. પ્રથમ તબક્કામાં તેઓ યુએઈના અબુધાબીની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના પશ્ચિમ બાબતોના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું કે શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને મળશે. બંને દેશો તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવશે.
2: ડ્યુરિંગ ધ વિઝિટ યાત્રા કે દૌરાન દોનું નેતા નિવેશ, ઉર્જા, પ્રૌદ્યોગિકી, સંસ્કૃતિ ઓર આપસી જનસંપર્ક સમેત વિભિન્ન ક્ષેત્રોં મેં દ્વિપક્ષીય સંબંધો કો ઓર મજબૂત બનાને કે ઉપાયો પર ચર્ચા કરેંગે.
3: પીપલ ટુ પીપલ કનેક્ટ.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે 5 મહિનામાં આ બીજી મુલાકાત થશે. પ્રવાસના આગળના તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના 4 દેશ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે વધુ માહિતી આપી.
2: ચાર યુરોપીય દેશો કી યાત્રા એસે સમય મેં હો રહી હૈ જબ ભારત ઓર યુરોપીય સંઘ કે બીચ મુક્ત વ્યાપાર સમજૌતે કો ઇસી વર્ષ અંતિમ રૂપ દિયા ગયા હૈ. ઇસ દૌરાન તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન ભી આયોજિત કિયા જાયેગા. ભારત ઇન દેશો કો મેક ઇન ઇન્ડિયા અભિયાન કે અહમ સાઝેદાર કે રૂપ મેં દેખતા હૈ. યાત્રા કા મુખ્ય ઉદ્દેશ્ય વ્યાપાર ઓર નિવેશ, હરિત પ્રૌદ્યોગિકી, નવાચાર, સ્ટાર્ટઅપ ઓર આપસી જનસંપર્ક કો મજબૂત કરને કા રહેગા.
1: ઓમાનના દરિયામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક પડતા આગ ફાટી નીકળી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર એક ટંડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઈફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડેભા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
4: મારો વાન વડોદરા સોમાલિયાથી ભૂમિ દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે વિસ્ફોટક પદાર્થ પડતા વાહન પર આગ લાગી ગઈ. માણસો ડબ્બે માણસો હતા, ડબ્બે સહિત સલામત ઓમાનના દુબા બોટમાં રેસ્ક્યુ કરી ગઈ.
1: બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિ

0: సాక్ ఫాంగ్ కైటుకౌ, క్యూబానా విదేశ మంత్రి బ్రూనో రాడ్రిగ్స్ పెరిలా అనే వియత్నాం నాయబ్ విదేశ మంత్రి నుయెన్ హ్యాంగ్ నవదిల్లీ పహంచా హతా. આસામ સરકારે આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ યુસીસી વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneaiar.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @aiarnews_apid ને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: સબસે ઝ્યાદા મોતે ભદોહી જિલ્લામાં હુઈ હૈ, જહાં આંધી તૂફાન સે હુઈ વિભિન્ન દુર્ઘટનાઓમાં 15 લોકો કી જાન ચલી ગઈ. એક દર્જન સે ઝ્યાદા લોક ઘાયલ હૈ ઔર ઉન્હેં વિભિન્ન અસ્પતાલોમાં ભર્તી કરાયા ગયા હૈ. કલ રાજ્ય કે કઈ હિસ્સોમાં મોસમ અચાનક બદલ ગયા ઔર વિભિન્ન જિલ્લો સે બિજલી કે ખંભે ઉખડને ઔર પેડ ઉખડ જાને કી ઘટનાએ સામને આઈ હૈ, જિસસે બિજલી આપૂર્તિ ઔર સડક યાતાયાત બુરી તરહ પ્રભાવિત હુઆ હૈ. બારિશ કે સાથ હુઈ ઓલાવૃષ્ટિ સે ફસલો કો ભી ભારી નુકસાન હુઆ હૈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સભી વરિષ્ઠ અધિકારીઓ કે સાથ બેઠક કી ઔર ઉન્હેં અગલે 24 ઘંટો મેં પ્રભાવિત લોગો કો મુઆવજા દેને કા નિર્દેશ દિયા.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતર રાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મોન સમુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુ યુએના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાતચીત કરી. જો કે યુએઈએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરેશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાડ.
2: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા, રૂપિયા 2 નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જગાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 70 માંથી 49

0: ની ઉંમર 40થી ઓછી, 12 કમિશનર, 9 એમડી ડાયરેક્ટર, 10 ડીડીઓ યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક કરવાને કારણે ગુજરાતમાં સલામતી જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. ચૌદ ખલાસીઓનું આઘાત બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

228 પૂર્ણ 3.0 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ભુજ કેન્દ્ર. અત્યારે સવારના 7:55 થઈ રહી છે. સમય છે આપને દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન જણાવવાનું. શરૂઆત કરીએ પ્રથમ સભાના કાર્યક્રમોની વિગત સાથે. 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. 8:30 અને 9:30 વાગ્યાનો સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજનો વિષય છે વિઝા સ્કેમ. કાર્યક્રમ પ્રસ્તુતિ જીગર જોબનપુત્રા. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા આપ સાંભળશો 8:45 પર. બરાબર 9:00 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. કાર્યક્રમ સંતવાણી આપ સાંભળશો 9:32 પર. બરાબર 10:00 અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળી શકશો. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન પ્રસ્તુત કરીશું બરાબર 10:10. 10:45 પર લોકસંગીત. બરાબર 11:00 રજૂ કરીશું આપનો માનીતો કાર્યક્રમ કચ્છી ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ સ્મિતા ગાંધી. અમારા ત્યારબાદના તમામ કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે, જેમાં 12:02 તેમજ 2:40 પર ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. બપોરે 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર પ્રસ્તુત કરીશું. સુગમ સંગીત 1:10 પર. બરાબર 1:15 ફોજી જવાનો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી આપ સાંભળશો. બપોરે 3:00 પ્રથમ સભાની સમાપન ઉદઘોષણા.

જોઈએ અમારી બીજી સભાના કાર્યક્રમોની વિગત. બીજી સભાના આરંભે 5:10 તથા 7:05 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 6:15 સિંધી સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી આપ સાંભળજો 6:30. 7:20 પર ગ્રામજનો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો રજૂ કરાશે. આજનો વિષય છે મોસમના ફેરફારો અને ખેતી. રાત્રે 8:00 વિવિધ ભારતીના રિલે કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. તેમજ રાત્રે 10:00 વિવિધ ભારતી મુંબઈના રિલે કાર્યક્રમ આપ સાંભળી શકશો. રાત્રે 11:10 પર બીજી સભાની સમાપન ઉદઘોષણા.

દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતા

તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 40% રહ્યું, તેમજ 15-24 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ સાંભળી રહ્યા હતા.

જ પણ ટેકનોલોજી દિવસની ઉજવણી કર્યા અહીં. અને ટેકનોલોજી વિશે તો જેટલી ગાલ થઈ એટલી ઓછી હૈ પાંચે કાર્યક્રમ જે અંદર પણ અવારનવાર અલગ અલગ ટેકનોલોજી વિશે જે ગાલ કર્યો હતા અથવા તો નવી ટેકનોલોજી વિશે ગાલ કર્યો હતા. નવી ટેકનોલોજી જે સાથે સાથે જે સાયબર ક્રાઇમ થી અંદર અથવા તો એ ટેકનોલોજી જે ઉપયોગથી જો કોઈ લોકો કે ક્ષેત્રે મેં છે એની વિશે જે ગાલ પણ અવારનવાર ઈ મંચતાનો ઈ કાર્યક્રમ તે ઘણો હતા જેથી કરીને વધારે મેં વધારે જાગૃતિ ફેલાજે પા બચી શકું. અગર પાકી વિષય મેં ખ્યાલ આય તો પા બે કે બચાવી શકું જેથી કરીને એ જે આખી જે વસ્તુ આય એની જાગૃતિ ફેલાઈ શકે. આજે પણ વળી એડો જ એકડો નવો વિષય ખણીને આ સામે આવ્યો અહીંયા. આજે જો સ્કેમ આય જો કો ઈ થોડો અલગ હે અને જી જી ટેકનોલોજી જો વિકાસ થઈએ તો એની સાથે સાથે નવા નવા ક્રાઇમ પણ અચિંતા. થોડી સમયમાં જ પણ નિર્દાસી કે ડિજિટલ અરેસ્ટ એટલી આખી ગુજરાતી ફિલ્મ બની જાય અને ઈ ફિલ્મ એટલે બનાવી આવી જાય જેથી કરીને વધારે મેં વધારે ઈ વસ્તુ જો જાગૃતિ ફેલાજે ઈ વસ્તુ જો વ્યાપ થઈએ અને જેથી કરીને લોકો જે એની એની ગાલ મેં અચી વને તા ઈ ન અચે. તો આજ પણ ગાલ કરેવા રહ્યો વિઝા સ્કેમ જે બારે મેં અને પાકે વળી ઈ થિંદો કે ઈ વળી નવો વિઝા સ્કેમ કરવો હોય એકદમ સામાન્ય સ્કેમ હે અને પામણી કે ખબર હે કે

વધારે માં વધારે યુવા ધન મારે ભારત દેશની અંદર આવે. કેનેડામાં વસ્તી જો પ્રમાણ નેરો તો હેંટાણે યુવા ધન જે વસ્તી વધારે હે. અને એનમે એકડો નવો જ એકડો આખો ટ્રેન્ડ આવે, જેમ કે પાછો કે એકડો એકડી નવી એડી હરીફાઈ હે કે નોકરી કે અભ્યાસ લાય કરીને ફોરેન જી યુનિવર્સિટીઝ જી અંદર વણ એમને કે ખોટું ને સારી જગ્યાથી અભ્યાસ કરનો, સારી જગ્યાથી નોકરી કરની, સારી જગ્યાથી સારા પૈસા કમાયણા, એ મને વસ્તુ એકદમ મને મેં છે એડી આવે. અથવા તો એ એકડી નોર્મલ હ્યુમન ટેન્ડન્સી આવે કે જેમ કે પા ખોટું ન જઈ શકું. આનેથી એ તો કરો કે સાયબર ક્રિમિનલ્સ જો કોઈ એ સોશિયલ મીડિયા, ઈમેલ, વોટ્સએપ અથવા તો નકલી વેબસાઇટ એપ્લિકેશન બનાવીને પણ જે જાત કે આંતરરાષ્ટ્રીય કંપની, એજન્સી અથવા એમ્બસી સાથે જોડાના એડો વટાઈને એ લોકો એડો દેખાવ કહી હતા કે ભાઈ અસી આ કે વિઝા ડેરાય મેં મદદ કહી હતા. અને એટલો બોલ્યો છે એટલે અગિયાર જો સ્કેમ થાય કે સમજ મેં અચી વન નો ખપે કે કોડો થીંડો ઊંડો ખરેખર. પણ અહીં ધ્યાનથી સુણજા કે આ કે ખબર પડી વન હતી, છતાંય પણ એની જે ગાલ મેં કઈ અચી વન હતા ને એમાં ખબર નથી ભાઈ. પણ જ્યારે કોઈ એ સ્ટોરી સુણાતા ત્યારે પાકે લગે તો કે યાર એ તો કદાચ સુણેલો હોવો, પાકે ખબર હોય, છતાં પણ પાણી દેખાડે મેં એડા અંજાઈ વન હતા, પાકે એડો એ લોકો મોહી ગણે હતા કે પા એને કોઈ મોહ મેં પૈસા લઈ ગયો હતા અને સાયબર ક્રાઇમ જો ભોગ પણ બની ગયો હતો. અને કરું થયું હતું કે ઘણા કેસ જે અંદર એડો સામે આવ્યો હોય કે જાણીતી કંપની તરીકે એ લોકો પણ જો દેખાવ કરી હતા અને જેથી કરીને જે નોર્મલ પ્રજા એ એનજી જંજાલ મેં જીવન હતી. સૌથી પહેલા પણ કરી હતા કે જોબ ઓફર લેટર અથવા તો વિઝા અપ્રુવલ લેટર મોકલ્યા હતા અને એ અહીં કોઈકે પણ વટાઈ દા ને એ એવી ફોર્જરી આવે, એ એટલો બારીકીથી ઘરે મેં અચેતો બરોબર કે અહીં કોઈકે પણ વટાઈ દા ને તો એ અપ્રુવલ લેટર અથવા તો જો કોઈ જોબ ઓફર લેટર હોય અહીંયા કે સાચું જ લગભગ અહીં કોઈ એંગલથી આ કે ખોટો નહીં લાગે. એને પૂછ્યા કે એ લોકો કોન્ટેક કરી હતા વેબસાઇટ થ્રુ અથવા તો ઈમેલ થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ, ફોન થ્રુ. પણ આ કે અલગ અલગ ગાલ કરી હતા કે ભાઈ આ કે પ્રોસેસિંગ ફી લગતી, મેડિકલ કરાવવાનો ખબડો, મેડિકલ ચાર્જીસ લગતા, કોઈ આ કે સિક્યોરિટી ડિપોઝિટ રખણી ખબડી. અને જે સિક્યોરિટી ડિપોઝિટ જે રકમ હતી થોડીક વધી વતાવીંદા. પણ આ કે એડી પણ લાલચ દીધા કે ભાઈ એ તો સિક્યોરિટી આવે ભાઈ સાહેબ એ હસી કઈ પૈસા આંખના ગમી નતા ગણો, એ તો સિક્યોરિટી લખે ને આવી જાય જગે આ કે ઓડામ મળે મળી વન જોન પૂછ્યા સિક્યોરિટી ડિપોઝિટ આ કે પાછી દેજો ને મેચથી. અને અમદાવાદ મેં એકલો યુવાન કેનેડા મેં નોકરી લે કરીને અરજી કરે તો એકલો ડી એનકે એકલો ઈમેલ લખેલો અચે તો એમને એડો લખેલો વેતો કે ભાઈ તો કે નોકરી મળી ગઈ જાય અને તો વિઝા તૈયાર હે. ઈ નરીને ઈ યુવાન કે બહુ જ ખુશી થઈ હતી. ઈમેલ જી સાથે ઓફર લેટર પણ વેતો, વિઝા જા ડોક્યુમેન્ટ્સ પણ વેતા અને એડો ચેમે હશે તો કે વિઝા પ્રોસેસિંગ ફી લાય કરીને પહેલે આકે 50,000 રૂપિયા જે ચુકવણી કરની કરી અને એ 50,000 રૂપિયા અસી આકે જેડી રીતે છો એ રીતે અહીં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરજા. હિમાન વિશ્વાસ રખે તો અને પૈસા ટ્રાન્સફર કરી દેતો. એને પૂછ્યા એ જે સંપર્ક આય એ થોડી વજે મેં હશે તો યુવાન ખૂબ ઈમેલ કરે તો ઘણી મારી જગ્યાએ ફોન જો કોણ કે આયા મેં તા ફોન કરે તો ઘણી મારે કોન્ટેક્ટ જી ડિટેલ કઢાય જી કોશિશ કરે તો પણ એમ કે કદાચ એમ જો હતો પતો જડે નતો. અને ઈ આ નેરો ને તો ખૂબ સામાન્ય મેન્ટાલિટી જો ઉપયોગ કરીને ઈ સ્કેમ કરે મેં છે તો જેને અહીં કોઈ પણ જગ્યાએ એડી વિદેશ જી કંપની લાય, વિદેશ મેં કોઈ કન્ટ્રી મેં કોઈ જોબ લાય અપ્લાય કરો તા તો એની કના એ ડેટા સિમ્પલી અચીવ અને તો કે ભાઈ એટલા યુવાન એને જોકો વિદેશ મેં નોકરી ઘનેલા કરીને પ્રયાસ કરી હતા. એ ડેટા જો ઉપયોગ કરી અને આકે એકલો ફેક ઈમેલ બનાવીને મોકલો મેં છે તો જડે પાકે જે વસ્તુ જે જરૂર હોય ને એ વસ્તુ સામે અચી હોય ને તડે પા ખરેખર પાજી જે તર્ક શક્તિ હોય ને જો ઉપયોગ નતા કર્યો બાકી થયો કે હા પાકે એ જ ખપડો હોય ને પાકે એ જ મળ્યો હોય એ જ જડ્યો હોય એટલે પા એને તર્ક શક્તિ જો

અંદર સીધો જ એમ કે અપાઈ ગયો હતો. એટલે કહું છું તો કે એ જો કોઈ એના ઈમેલ અચાતા એને પૂછ્યા પણ એને પોત પોત થઈ ગયો હતો પણ એને કે નેરીને પા કંઈ લાગે તો કે એ તો સચો છે પણ એનો વિચાર સુધા નહોતા કંઈ કે ખોટો પણ હોઈ શકે તો એટલે પૂરું થયું હતું કે ભા એ વસ્તુ મેં અચીવ નહોતા અને એને પૂછ્યા અગિયાર ઈમેલ થી ફોન થી વોટ્સએપ થી પાકે જોકો જોકો સૂચનાઓ મળેતી ઇન્સ્ટ્રક્શન મળેતી એમ કે પા ફોલો કરદાવાનો હતા પણ જરા પણ વિચાર નહોતા કહ્યું કે ખોટો હું જતો એ વસ્તુ ખોટી ઊંધી તો ખોટ થઈ દો. એટલે એટલી બહુ ધ્યાન રાખે જેવી ગાલ કે કદે પણ આ કે એવો ઈમેલ અચે તો કદાચ અહીં અપ્લાય કર્યા ઈ કંપની નથી પણ આ કે ઈમેલ અચે તો પણ એટલી વખત આ કે ક્રોસ વેરીફાઈ કરવાનું જરૂરી હે કે સચો આય કે ના. ભાઈ અગત્યની વસ્તુ એ કે સરકારી વિઝા વેબસાઇટ અથવા તો ઓફિશિયલ એમ્બસી જો ઉપયોગ કરીને જ એની અરજી કરવી. કન્સલ્ટન્સી ખોટી ના પણ કોઈ કે ખોટા નતા જો પણ ફેક કન્સલ્ટન્સી જે નામ તે અહીં ઘણા મળે ચાર્જિસ લઈ દો એ ખોટું હોય. કોઈ પણ એની ફી અહીં જયારે ચૂકવો હતા એટલે એ કોઈ જે ફી આવે ખરેખર ફી આય કે ના એનો કોઈ કાયદો નિયમ આય કે ના એની ચોક્કસ થી પાકે માહિતી ગણની ખપે. કારણ કે એકની વસ્તુ હોય કે પા હંમેશા ભણેલ ગણેલ માળું તો પા વિદેશ મેં નોકરી કરે જે વિચાર કરતા હો પાવડા ભણે જે વિચાર કરતા હો પાવડા ભણે જે વિચાર કરતા હો તો પા કે ખરેખર સૌથી પહેલા ઊંચા નિયમ કરો એની જાણીગણના બહુ જરૂરી બની બને અને એ નિયમ કોઈ સમજાય એમ કરતા તો પા પંડે જ એમ કે સમજો વાંચો અને ઉઠ્યા એની પ્રક્રિયા કહ્યો તો પાકે કોઈ કદાચ છેતરી ન શકે. શંકાસ્પદ લિંક્સ અથવા તો એની કોઈ પણ ફાઇલ અચે તી આ કે જેમની નીચે ન અચે તો કે એમને ક્યુઆર કોડ હે એ ક્યુઆર કોડ કઈ પ્રોસેસિંગ ફી હલાઈ દો અથવા તો ડિપોઝિટ હલાઈ દો અથવા તો એ સ્કેન કરીને આજે ડોક્યુમેન્ટ હલાઈ દો તો એનો કી પણ પાકે કરે જે જરૂર નહીં. સૌથી મહત્વની ગાલી હે કે આ કે જડે પણ એવો કોઈ અનુભવ થયે તો કોઈ એરો ફેક ડોક્યુમેન્ટ ફેક વિઝા ફેક જોબ ઓફર લેટર છે તો એને આખે ખબર પડવી છે કે એ વસ્તુ ફેક છે ખરેખર એ નોકરી નતા ગઈ અથવા ખરેખર તો એ વિઝા જે કાર્યવાહી નતા ગઈ ખાલી લોકો કે છેતરી હતા તો એ પાકે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય કે એ વસ્તુ પાકે સાયબર સેલ મેં સાયબર ક્રાઇમ સેલ મેં રિપોર્ટ કરવાની ખપતી આ અખંડ કામ કરો હતા ને એટલે જ એ લોકો મને ફાવી બને હતા. આ એ વસ્તુ જો ખુલાસો કરી ગંદાસી કે હા એવી વસ્તુ સાથે આવું અચીવ્યું અહીંયા એ વસ્તુ હું સાથે ભણી ગઈ છે અને એ વસ્તુ જે કારણે આવું એટલા રૂપિયા દઈ ગણાઈ તો કદાચ બાકી મળી કે એ વસ્તુ કરતે પેલો વિચાર જ દો અને કદાચ એનો કોઈ ફેક કોઈ સાયબર ક્રિમિનલ એનો પ્લાન કરતો ઊંડો તો એમ કે પણ એટલો સબક મળદો કે હા ભાઈ હારે એ મારું જાગૃત થઈ ગયા અહીં તૈયારી ખરેખર એડો કે વધારે એડો ખોટ જેડો ના લાગે પણ આવા કે ખાલી એટલી વસ્તુ સમજાય કે ખાલી આર્થિક નુકસાન ને વિદેશ મેં નોકરી મળી જાય ને આ જો વિઝા તૈયાર હોય તો હું જો મુલાય કરીને સેકન્ડ ઊંધી અથવા તો હું જો મિનિટ ઊંધી સમય ઊંધો હું મુલાય કરીને બહુ જ યાદગાર ઊંધો એમ જો કારણ ઊંધો કે આવું કે ખાલી આર્થિક નુકસાન ને એ મનોબળ પણ તોડી વજે તો ઘણી વાર પાકે એમ લાગે તો કે મારે દુનિયામાં એડા જઈ એમ જે કારણે ઘણી વાર એડો થયો હતો કે પા ખરેખર જોકો જેને સચી વસ્તુ સામે હતી ને તો પણ તમે પણ એમ તે વિશ્વાસ નતા કરી શકો. એટલે એ એકડો એવી વસ્તુ હોય કે ટેકનોલોજી જો ઉપયોગ વધતો બને તો એની સાથે સાથે એના ફ્રોજરી જે મામલા પણ બહુ સામે હસતા બને હતા. બાકી ધ્યાન રાખી ગણે જે જરૂર હોય કે સાવચેતી અને જાગૃતિ જોકો હોય એ જ એકડી એવી વસ્તુ હોય જોકો બાકી

0: ఈ సైబర్ క్రైమ్ టిప్ వచ్చింది. પાકે ચીવ્યાસી પાકે ખ્યાલ અચીવ્યો કે એ વસ્તુ કોઈ હોય કઈ રીતે થઈ હતી તો પાકે એ વસ્તુ જો રિપોર્ટિંગ કરનો કરતો અને બે કે પણ બચાયણા કરતા કારણ કે ખાલી પાંચ જાગૃત થઈ ગયા છે તો નહીં હલે પાકે બે કે પણ જાગૃત કરના કરતા અને એ જાગૃતિ લાય કરીને પાકે ખાલી ગાલ કરે જઈએ એમને કે પાકે પૈસા ખર્ચે જાણે કે કોઈ વડી એફર્ટ લગાવી દી જરૂર ને તો એ વિશે એવો વિઝા સ્કેમ સાયબર ક્રાઇમ જો એની સાથે પાસે કાર્યક્રમ જો ટાઈમ પર પૂરો થયેલા આવ્યો હોય તો ડી રજા कार्यक्रम जो प्रसारण आकाशवाणी से भूज केंद्र तक करे में आयो
1: श्रोता मित्रों 8:45 થઈ રહી છે પ્રસ્તુત કરીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા

0: ચાલે મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભારવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: જો ગુણવત્તા સફર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર નો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી નો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમ ગીત સુધારમાં હવે પછીનું ગીત સાંભળીએ તૃપ્તિ છાયાના સ્વરમાં.

0: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ધરાવે
1: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
0: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
1: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
0: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
1: ગુણવત્તા

0: અધિકારીનો સંપર્ક કરો.
1: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ. ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ આદિલ મનસૂરીની રચના સ્વર યશ અંધાણીનો.

પ્રસારણ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, મેં થવા જઈ રહ્યા છીએ પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आवतीकालथी यूएई, नेधरलैंड, स्वीडन, नॉर्वे अने इटालीनी मुलाकाते जशे। विस्फोटक पड़वाने कारणे गुजरातमां सलामानुं जहाज ओमानना दरियामां डूब्यू, 14 खलासीઓનો આબાદ બચાવ। બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે। ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત। પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડદેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા। એનએચઆરસી ભારત દ્વારા સ્થળાંતરિત કામદારોના અધિકારોનું રક્ષણ, સરકાર અને ખાનગી ક્ષેત્રની સહિયારી જવાબદારી પર કોર ગ્રુપ મીટીંગનું આયોજન કરાયું। કેન્દ્રીય મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી। વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 માટે રાષ્ટ્રીય ક્વીઝ શરૂ। કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઈન યોજનાને મંજૂરી આપી। ગુજરાતમાં લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી। ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો। કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત। રાજ્ય સરકારના પેન્શનરોની સુખાકારી માટે સરકાર પેન્શનરને દ્વાર સુવિધા શરૂ કરવામાં આવી। કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત। આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે। હવે પછીના મુખ્ય સમાચાર 5:10 અપાશે।

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, 9:32 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમની શરૂઆત કરીએ ગોવિંદરામ ગોંડલિયાના સ્વર સાથે. રચના છે કાઝી મોહમ્મદ શાહની.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રજૂ કરીએ હેમંત ચૌહાણના સ્વરમાં ભજન.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતી કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના.

0: 8.85 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટી લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમમાં હવે રજૂ કરીએ મચ્છિંદર દાસની રચના, સ્વર જગદીશ જોશીનો.

0: તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમ સંતવાણીમાં હવે સાંભળીએ કન્યુ દેવીદાન બારોટના સ્વરમાં ભજન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમને સમાપ્ત કરતા ભજન સાંભળીએ માધુભાઈ વેગડાના સ્વરમાં રચના તુલસીદાસની.

સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 10 થઈ રહ્યા છે. પ્રસ્તુત કરીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ.

0: નમસ્કાર, મેં તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મગજ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભરેલી છે અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આ જ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
0: બોલો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજે સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પથી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતિ, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. આ હોલમાં એક કંઈક વિચિત્ર બેચેની છે અને સાથે એક ઉમેદ પણ.
1: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
2: નમસ્કાર, આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, ત્યાં બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
3: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે કે એ સમજવું કે દંપતીને કેવા પ્રકારની સહાયતા જોઈએ. પછી IUI અને IVF જેવા ઉપચાર, હાર્મોનલ થેરેપી, થાઇરોઇડ અને અન્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ. આ ઉપરાંત પ્રસૂતિ પૂર્વની સંભાળ, ડિલિવરી અને જન્મ પછીની સંભાળ, આ બધું 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે.
2: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?
3: હા, જે દંપતીની વાર્ષિક આવક 15 લાખથી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખથી વધુ માટે 50%. એટલે કે કોઈ પણ દંપતી માત્ર એટલા માટે ઇલાજથી વંચિત ન રહે, કારણ કે તેમની પાસે પૈસા નથી.
2: ઓકે
1: ડોક્ટર સાહેબ, મારી ઉંમર 42 વર્ષ છે, શું હવે મોડું થઈ ગયું?
3: અરે ના, બિલકુલ નહીં, ઉંમર એક પડકાર છે, દિવાલ નથી. આ યોજના હેઠળ અમે 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓનો પણ સફળ ઉપચાર કર્યો છે. વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે, જરૂર છે તો બસ સાચા સમય આગળ આવવાની.
2: હરિભાજી, મારી પત્ની કેટલી વાર ઇલાજ પછી માનસિક રૂપે તૂટી ગઈ છે તે હવે કોશિશ જ કરવા નથી માંગતી.
4: આ વાત તમે અહીં કહી એ પોતાનામાં બહુ મોટું પગલું છે. જો આ યાત્રામાં શરીર કરતા વધુ મન થાકે છે, એટલા માટે આ યોજનામાં મનોવૈજ્ઞાનિક પરામર્શને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું શારીરિક ઉપચારને. અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ જ્યાં એકલતા હોય છે.
3: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે. જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ તમારો હાથ પકડીને

0: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનો દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી.
1: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે.
0: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા. આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઇલાજ નથી આપતી, પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
1: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત ચાલી રહી છે. બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તો ચાલો સાંભળીએ.
2: દાદી, હું આજે વાંચું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ. આપણે આટલા ઓછા થઈ ગયા?
3: હા બેટા, મને યાદ છે જયારે આ કોલોનીમાં 40 પરિવાર હતા. આજે ગણતરી કરો તો
2: આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ભણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં કેમ
3: ભણતર, કરિયર, આઝાદી આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા, અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી.
4: આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા ત્યાં જે ડોક્ટરે જોયું તે સાંભળીને મન ભરાઈ આવ્યું.
3: અચ્છા, એવું તો શું કહ્યું?
2: એમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે. તાતા, ઉમી ભાભા, સેમ મેનેક્ષા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે, અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોના બદલે જશે?
4: એટલા માટે જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે. જે દંપતીને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પણ મદદ છે, ઇલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ બધું.
2: હા દાદીમાં, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં દબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે તે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે.
3: શ્રી, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ. બસ આજ સાંભળવું હતું મારે બેટા.

0: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે ફિલકારીઓથી ભરેલા છે.
1: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે અને આ સફર હજી અટકી નથી.
0: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પ ન જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો. કારણ કે
1: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે અને દરેક સુના આંગણ માંથી એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
2: મદદ અમારી મંઝિલ તમારી.

0: તમને તમારા રાશન કાર્ડ લઈને ઉતાવળે.
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ભરવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાર વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: હવે પછીનું ગીત સાંભળીએ ફિલ્મ ગમનમાંથી, સ્વર છાયા ગાંગુલીનો.

0: મમ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો.
1: મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે.
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે,
1: હવે કચેરીએ જવું જ પડશે. અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જો સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભારવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન. કોરોનામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચેડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ ભૂપેન્દ્ર સિંહના કંઠે ગવાયેલ ફિલ્મ આઈ તેરી યાદનું ગીત.

હમણાં જ આપ કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ વર્ધનું ગીત સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ ફિલ્મ આલાપનું ગીત. ગાયક કલાકાર છે યશુદાસ.

સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 10:45 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ લોક સંગીત. શરૂઆત કરીએ સમૂહ સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે.

ચાલીસોક સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતી કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0: હમણાં જ આપ વેલજીભાઈ ગજ્જરના સ્વરમાં લોકગીત સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોક સંગીત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 11 થઈ રહ્યા છે અને આજે છે ગુરુવાર. આ સમય થયો છે આપના માન્યતા કાર્યક્રમ કચ્છી ફોન ઇન આજી પસંદનો. તો પ્રસ્તુત કરીએ આપનો કાર્યક્રમ, આપની આવાજમાં આપની પસંદ આપનાથી. રજૂ કર્યું હતા કચ્છી ફોન ઇન આજી પસંદ કાર્યક્રમ પ્રસ્તુતિ સ્મિતા ગાંધી.

0: पांचो कच्ची बोली में कच्ची मारुए जो कार्यक्रम कच्ची फोनीन आंजी पसंद में आओ आंजी मिनीजी रेडियो दोस्त स्मिता गांधी तो स्वागत है हन कार्यक्रम में। कार्यक्रम जो टेक्निकल सहायक है कौशिक मेहता। तो हले सुनो कच्ची फोनीन आंजी पसंद। हेलो आकाशवाणी पूछ कच्ची फोनीन आंजी पसंद कार्यक्रम।
1: नमस्कार जय श्री कृष्ण
0: बहन। हे नमस्कार जय श्री कृष्ण।
1: शुभ नाम बहन
0: स्मिता बोला थी यहाँ के बोला था।
1: आज पूरी महेंद्र भाई दर्जी बोला
0: थे। हे महेंद्र भाई क्या आया।
1: हे मजा मजा मैं आज आशीर्वाद ही मैं ले जा।
0: अरे वाह वाह वाह बोलो बोलो।
1: अजी कच्ची की भी रखना है जी।
0: हाँ हाँ
1: जा इंजा चरे अने चरे इंजा का।
0: वाह
1: जा इंजा चरे अने चरे इंजा का। भागवत तेरे भोगों में फेंको दुनिया में भोगला अधूरा अने भोगे जा भरे आखिया
0: था। अरे वाह वाह वाह
1: भागवत भाग करो भगवत भगवान के दिन में आज को सारा काम करिए तो बाकी सारा काम सारो कर्म जो बाकी फल मिले
0: जरूर।
1: तो ये रचना हुई
0: अने
1: फिल्म का तो गीत सुनू है
0: जरूर से समझ ली।
1: फिल्म है सुहागन अने लता मंगेशकर की आवाज है अने संगीत मदन मोहन सर जो है अने आगे आज ना होते बोले गायक माया।
0: अरे जरूर
1: एक बात पूछती हूँ ए दिल जवाब देना एक बात पूछती हूँ। ए दिल जवाब देना मैं गुम सी हो गई हूँ। ए दिल जवाब देना एक बात पूछती
0: અને
1: હું સાથે મુજબ મિત્ર અબ્દુલભાઈ ખત્રી અંજાર પ્રદીપભાઈ મહેતા નવીનભાઈ ગોર નીરભાઈ સોલંકી કાંતિલાલભાઈ સુપર ચેતન સોલંકી અને ચેતન ચેતન દાદી સુપર ત્રણ મુજબ મિત્ર અહીંયા આપણી રેડી મિત્ર
0: અહીંયા
1: એ ગીત પાણી કૃપા કરી
0: સાંભળી
1: કે મુજબ શુભકામના
0: જરૂરથી આજે પસંદગી જો ગીત પૂરો કરી દીધા
1: ધન્યવાદ ખુબ ખુબ આભાર।
0: હેલો આકાશવાણી પૂછ કચ્છી ફોની નાજી પસંદ કાર્યક્રમ એકદમ મજા મેં
2: ખત્રી કોલોની નવા અંજાર થી લાલ કહ્યા તો મુજબ મેં અબ્દુલ કાદર
0: અબ્દુલ કાદર ભાઈ બોલો બોલો અરે ભુજ મેં કહો મારે શાયદ હે તો મની ઠેકાણે તપ બહુ
2: ગુજરાત મેં
0: બાર જો કામ કરીએ તો મારું એ તો એમની કે બહુ ધ્યાન રાખી જોઈએ કારણ કે તરકે મેં તરકે મેં હોય એટલે
2: કરો તો એની જો માફક અચી તો હોય અને એ રખાઈ એની જો રોજી રોજગાર કી નીકળે
0: કી નીકળે
2: તરકે મેં લખમી રાખી નીકળ્યા હોય નંબર કે દૂધી જે રસ્તે જાય તો ચાલો સત્તા બીજું એકડાવા અને નથી બચે કે પણ જેવો ખાયો તરકે મેં છાણી વાળો મધ્ય અને જયારે છાણી હોય જે કોઈ જવાબ નહીં મારો આવ કપડા વધી નહીં કપડે જાય એનો છાણી બનાયો કરો છીએ ત્યારે કે જેમ કે ધંધો કઈ ન હોય એ રકમી એની કે બટન જી રોજી રોટી પણ
0: આજે
2: મૂકે ગીત સાંભળે લતા મંગેશકર જે અવાજ મેં સુહાગન ફિલ્મ જે ગીત એક વાત પૂછતી હું એ દિલ જવાબ દેના એ ગીત અચ્છા બીજા બીજા ના સુહાગન કાર્યક્રમ ની ગીત કે કાન મિલ દો એડી આપણા રખા તો મને મળી તો છે ને તો મળી ના મળે તો કારણ કે ઉદય નીકળી ભાષા બોલી થઈ ગઈ અમારા જે વિશ્વ
0: થઈ ગઈ જરૂર જરૂર જરૂર આજે પસંદગી બોલી કાઢી શબ્દ છે
2: હા હા ભલે ભલે
0: ભલે ભલે
2: અચી જા
0: અચી જા

अजमों में आई घटा, वह की सवा तो

है सबको मेरा सलाम।

at the mobile phone.

0: વાહ વાહ વાહ, હા હે વાત તો લઈ હે. વેકેશન એટલે મેળે ધીયું જોકો હોય એમ કે પંજે માતાજી વાત જ દેખાજે, કારણ કે માતાજી અલગ થયું એ બોરો ઓખો કમાય.
1: અરે
0: જરૂર જરૂર, આજે પસંદગી પૂરી કરી શકતો.
1: Thank you.
0: Yeah.

0: રાખે શાણી ભુજ કચ્છી ફોની નાનજી પસંદ કાર્યક્રમ.
1: હું કોટલા ચકાસી ગાલ કરી હતો બેન.
0: બોલો બોલો.
1: હિરેન્દરજી ગાલ કરી હતો.
0: હા બોલો હિરેનભાઈ.
1: સ્મિતાબેન બોલા.
0: હા સ્મિતા બોલા હતી. કી
1: આયો?
0: બોલો બોલો ક્યાં ગીત સારું આજ?
1: ફિલ્મ જો નામ હે અનારી.
0: અનારી હા.
1: ફૂલો કા ચહેરા તેરા અસલીઓ થી મુસ્કાન હે.
0: જરૂર થી સુણાઈ દીધા છે.
1: ભલે
0: ભલે. આચી જા
1: આચી જા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાંજી પસંદ કચ્છી કાર્યક્રમ. કાર્યક્રમ પ્રસ્તુતિ સ્મિતા ગાંધી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, વાર્તામાં જઈ રહ્યા છીએ. અમારા હવે પછીના તમામ કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે. થોડીક ક્ષણમાં એટલે કે બરાબર 12 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 780 થી વધુ અને નિફ્ટીમાં 270 થી વધુ અંકોનો ઉછાળો. સીપીઆઈએમના ભૂતપૂર્વ સંસદસભ્ય સુધાંશુ શિલનું આજે સવારે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રએ ખાનની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. રશિયા યુક્રેન પર કરેલો ડ્રોન અને મિસાઇલ હુમલો, 14 મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી. ભારત આફ્રિકા શિખર સંમેલન પહેલા એક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને આફ્રિકા સાથે મળીને વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે વધુ સમાવિષ્ટ, મજબૂત અને નવીનતા સંચાલિત ભવિષ્યને આકાર આપી શકે છે. મણિપુરના મોરી જિલ્લામાં ગઈકાલે સાંજે બિષ્ણુપુર ખોપુંગ રોડ પર અજાણ્યા ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાત યુએઈની ગુપ્ત મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાતચીત કરી. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં

વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 90થી વધુના મોત. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. ઇન્ડિયન રોડ રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસટી નિગમની ભારતીયોના સંદર્ભે પ્રાથમિક સારવારના વર્ગો કરાશે. ઇંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડી ડોક્ટર કે એલ એન રાવ દ્વારા મહત્વના આદેશ. બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના. આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે છે એક ભજન ગાયક જેમનો અવાજ ભક્તિમય, સરળ અને સંગીતમય ઊંડાણ બંનેનું અદભુત મિશ્રણ છે. પ્રણભાઈ લુખવાના આપણી સાથે છે. ભજન સંગીતમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ મને શ્રોતા મિત્રોને કહેશો?
1: ભજન સંગીતમાં બાળપણથી જ પરિવારમાંથી ભક્તિ સંગીતનો વારસો મળેલો અને સમયાંતરે જુદા જુદા ધાર્મિક મંદિરોમાં કાર્યક્રમો કરવાથી અને ઉમર થતા સદગુરુ બહુ લેતા અને સંતોના શબ્દો પણ વાણી દ્વારા સમજી શકાતું હતું. આ રીતે એમ કે મારી સફર શરૂ થઈ છે.
0: એટલે તમારે કઈ ગામમાંથી તમે શરૂઆત કરી કે ક્યાંથી કરી?
1: મારા પિતાજી પણ એક ભગત હતા અને એમની સાથે એની ગામના ભજન મંડળીમાં પણ ભજન ગાવાની મને અનુભવ થયેલો. પછી અમદાવાદ ક્ષેત્રમાં

શબ્દ નથી મળી કે તમારા બ્રેન

0: નવ વર્ષની પ્રસારણ યાત્રા છે.
1: જી
0: રાઈટ. તો સૌથી પહેલા તમે આકાશવાણીમાં ક્યારે આવ્યા? કયું ભજન ગાયું હતું
1: સૌથી પહેલા? સાહેબ, આમ

0: કલાક લખવા દઉં કથા ભજનાની સર. અને એમાં હું રાજકોટના કલાકારોમાં જે હેમુ ભટવી છે, પછી બધા છે નિર્મલ પંડ્યા છે, અત્યારે પ્રમોદનાથ નાથજી છે, આ બધાને જે ભજનો હતા, મોહનલાલ જોશી છે, હા આ બધા ભજનો સર હું લખતો હતો. મારી પાસે પુસ્તક પણ હતું, અબ્દુલાભાઈ ખાન છે, અને એ એ એ મહત્વ છે. આકાશવાણી એ મારું પોતાનું જીવન યાત્રા કહું કલાકારની યાત્રાનું, તો આકાશવાણીનો મોટો ફાળો છે.
1: જી, એ તમે જે તમારો જે ફાળો જે તમે વાત કરો છો બરાબર છે, તો સૌથી પહેલા તમે આવ્યા અને અત્યારે તમે અગ્રણ આવી, તો એ સફર વિશે થોડી વાત કરશો.
0: સર, સમય સમયે માણસની કામ કામ વિશે કહે છે આકાશવાણી.

0: ખૂબ સરસ. તો તમે જે ગુજરાતી ભાષામાં ભજનો ગાઓ છો, હિન્દી ભાષામાં પણ ગાઓ છો, તો શ્રોતાઓ સુધી એ જે ભજનો છે પહોંચાડવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરો છો?
1: સંતોના ભજનો છે એ સંતો સુધી પહોંચાડવા માટે મને જયારે

सरस्वत करिए। प्रेम भाई धन्यवाद।

0: जी
1: જ્યારે તમે મંદિર સ્ટેજ

0: ਬੰਦਾ ਸਟੂਡੀਓ ਰਿਕਾਰਡਿੰਗ ਸਰ
1: ਬਰਾਬਰ ਸਰ ਤਾਂ ਸਟੂਡੀਓ ਰਿਕਾਰਡਿੰਗ

0: స్టూడియో రికార్డింగ్ దగ్గరికి వస్తే కారు అనే శోర్మ
1: જેમ કે

0: તમે શું કરો? આજના ડિજિટલ યુગમાં સંતોષમાં યુવા પેઢીને દોરવા માટે પહેલા તો અમે સમજણ આપવી પડે છે
1: જી,
0: કે સંતવાણી શું, સંતવાણી શું છે અને સંતવાણી સત્ય છે
1: જી.
0: આટલા બધા સંતો વાણી દ્વારા આપણને અનુભવ

0: એવો અનુભવ થાય કે મેં આજ કર્યું છે.
1: વાહ, શું વાત છે. તો ભજન ગાયક પણ એક સેવક છે. તમે આ બે ભૂમિકા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રહ્યા?
0: ભજન ગાયક સેવા એટલે માટે છે કે હું સંતોની વાણીને વાંચું છું, બીજાને શીખવાડું છું
1: જી,
0: અને હું એવા ભાવથી કે મારામાં પણ ભાવ પ્રગટ કરી અને હું એ વાણીની રજૂઆત કરું છું, જેથી મારો આત્મા પણ આનંદ રીતે અને મને પરમાત્મા સુધીમાં દોર લાગે.
1: શું વાત છે.
0: એ જે ભાવ છે.
1: તો શું તમારા દૈનિક જીવન

ભાઈ, આપણે જે જે સરકારી કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે, ગુજરાત સરકાર તરફથી

0: થઈ છે અને રાષ્ટ્રીય સેવા અંતર્ગત ગુજરાત હોમગાર્ડમાં વિંગ કમાન્ડર તરીકે ગુરગાંવ દિલ્હીમાં પણ મને કેડેટ તરીકે લઈ જવામાં આવ્યો. એમ પણ કાર્યક્રમ કરી અને રક્તદાન શિબિરોમાં રક્તદાતા તરીકે પણ માનવ સેવા કરી અને ભાગ લીધેલ છે. ભજન ગાયકો નું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પહેલા તો કોઈ માધ્યમ નતા અને ગામડાઓમાં સામાન્ય રીતે બેસી અને ભજન ગાતા. આજે તો અત્યારે આધુનિક ઉપકરણો થી સિમ્ફોની ના કાર્યક્રમો થાય છે અને બહુ બહોળી સંખ્યામાં શ્રોતા વર્ગ પણ હોય છે અને યુવાન પેઢી ના બાળકો પણ હોય છે.
1: આજકાલ તો ભજન છે
0: ભજન એટલે એક ભજન બહુ મહા માર્ગે જઈ રહ્યું છે એવું લાગે છે.
1: પ્રણભાઈ આ સુંદર વિચારો અને સ્વરો સાથે આજના સુસંગત કાર્યક્રમને વિરામ આપી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આવ્યા અને અમારી સાથે આવી સરસ ગોષ્ઠી કરી.
0: ધન્યવાદ.

say you've got to be more conservative. Which word made it is a key bound and doshi? Absolutely, Mara. Snaysa, but Namaskar. Make a motion, a pressure in a ocean of pitchy. And in morning, a breath of it, carriage. A tierna cinema, ek evo vergeche. Two portion plate, chagrotitache. To be evo per ek vergeche. J. Junk food, and a barno pojan arogi reoche. Apra, varilo, and a purgatory. આપણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ આપી છે. આમ છતાં આપણે તે ભૂલીને ફક્ત જીભના સ્વાદ માટે એવી વાનગીઓ આરોગી રહી છે જે અનેક રોગોને આમંત્રણ આપે છે.

0: સૈયર કાર્યક્રમમાં આજે આપણે એવી વિસ્લાતી વાનગીની વાતો કરવાની છે જે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે. તો વારસાનું વૈભવ શ્રેણીમાં સાંભળીએ ઇન્દિરાબેન અનડકટની કાનન છાયા લીધે મુલાકાત. વારસાના વૈભવ આ શ્રેણીમાં આજે અમે હાજર છીએ આપણી સ્વાદેન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે, એટલે કે વાનગીઓનો રસથાળ લઈને. આજે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આપણા જ નિયમિત શ્રોતા મિત્ર ઇન્દિરાબેન અનડકટ. નમસ્કાર ઇન્દિરાબેન.
1: નમસ્તે પાનંદભાઈ. નમસ્તે શ્રોતામિત્રો.
0: ઇન્દિરાબેન, આજે આપણી સમક્ષ એવી વાનગીઓ પીરસવાના છે કે જે સમયાંતરે ભૂલાતી જાય છે, એટલે આ વાનગીઓની મજા માણતા માણતા આપણે ઇન્દિરાબેન સાથે વાતો પણ કરીશું. તો ઇન્દિરાબેન, થોડું તમારા વિશે જણાવો. હાલ તમે શું કરો છો?
1: રસોઈ ફૂટ છું
0: જી,
1: અને એટલે તમારા નાના નાના બાળકો છે, ગ્રાન્ડસન ગ્રાન્ડડોટર.
0: અચ્છા, બરાબર.
1: એને અભ્યાસમાં પણ થોડી મદદ કરું છું. અને મારી ડોટર અંગો છે અને બધી વાનગીઓ જૂની ના આવે ત્યારે શીખવાડું છું. આમ નિવૃત્ત છું.
0: અચ્છા, બરાબર. તો આજે તમે એવી વાનગીઓ લઈને આવ્યા છો કે જે ધીમે ધીમે આપણા રસોડામાંથી દૂર થતી ગઈ છે, લુપ્ત થતી ગઈ છે. તો સૌથી પહેલી વાનગી કઈ છે?
1: પહેલી વાનગી છે ખાટી કણી.
0: ખાટી કણી શું છે?
1: અને સિઝનમાં ચોખા આવતા હોય બેનોને
0: જી,
1: ત્યારે તેઓ ચાવીને ભસમા કરે છે ત્યારે જો પાણી વધે એને સાફ સુખ પડવાનું જો સસાર છે તો રાખી દેવામાં આવે તે લગાવીને, તો એનાથી પણ ખાટી કણી બની જતી હોય છે. અને એક સુંદર પૌષ્ટિક વાનગી બને છે જે અમારા વડીલો બનાવતા.
0: અચ્છા, કઈ રીતે બનાવે?
1: એમાં બનું સામગ્રી લખવા માટે પેનની અમારી નોટબુક તૈયાર રાખો. સામગ્રી છે એક વાટકો ચોખાની કણી, 100 ગ્રામ તેલ ઓગણ માટે
0: જી,
1: એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો ખાટી અને ખાટી છાસ બને એટલે 1 પોઈન્ટ ચાલે. ત્યારબાદ 5 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 8 થી 10 પાન લીલા પાન, સુખા પાન ગમે લીમડાના પાન. ત્યારબાદ 4-3 ચાર રવે બદલાના ફૂલની કાકટીઓ 2-3 રાખવાની, એ પણ વગરમાં મૂકી શકાય છે. એની ચપટી સાથે 2-3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી ધણા જીરા પાવડર, પ્રમાણસર હળદર, અને 9-7 પ્રમાણ મીઠું. કોઈ સખત ખાતું હોય છે અને કોઈને ફરવાનું ઓછું જોઈએ તો એ પહેલા બધું તૈયાર રાખવું.
0: બરોબર.
1: હવે રીત બતાવું છું
0: જી.
1: ખાટી પાણી બનાવવા માટે ગેસને ચાલુ કરી તેની ઉપર 100 ગ્રામ જેટલું તેલ વઘાર માટે મૂકો. હવે તમે અડદની દાળ છે અને 1 ચમચી નાખી અને ગુલાબી સાંપડી દેવાની. ત્યારબાદ જીરું, સુકા મરચા, લવિંગ, બદામના ફૂલની કટકીઓ, હિંગની ચપટી, લીમડાના પાન બધું જ નાખી અને એકદમ વઘારવાની છે. એટલે જે આપણે ચોખાની કણીનો વાટકો લીધો છે માપનો,
0: બરોબર,
1: એટલું જ પાણી અઢી કાઢકે દેવાનું.

0: સર જી, એટલે રેડિયો જો આપણી સાથે હોય ને તો આપણને ક્યાંય પણ ભલે ઘરમાં જ નહીં પણ ઘરની બહાર પણ આપણે રેડિયો લઈ જઈ શકે તો ત્યાં પણ આપણને ક્યાંય એકલતા છે એ લાગે નહીં. આનંદભાઈ રેડિયો મિત્ર પણ ઘણા ગયા છે જી. ખુબ સરસ. તો ઇન્દિરાબેન આગળ વધીએ અને નવી વાનગીની વાત કરીએ. હવાની વાનગી કઈ છે? અરે તમે બધા નામ કઈ કલો બધા
1: વાનગી ખુબ મજા આવે. રોકવાનું હોય જ લેવાનું. અઢી ચમચી પાકી ખાવાનું તો ખાવાનું સોડા સાત પ્રમાણે મીઠું ચાકી પાકી ખાવાનું મને ચાલશે. એક ટુકડો આદુ
0: બરોબર
1: બનાવવાની, પાણી ગરમ કરવાનું, પાણી ઉકળે પછી તેમાં પાપડ ખારું પ્રમાણસર મીઠું અને ચપટી જેવું હાથમાં મસળી અને નાખવાનું
0: બરોબર.
1: અને ઉકાળવાનું ચાલુ થાય એટલે પછી તેમાં લોટ ને આપણે ઉડી દેવાનું અને મરચાં ને જે આદુનો પેસ્ટ છે એ પાણી નાખી દેવાનું. બે ચાર ખાડા પાણીને ઢાંકણી ઢાંકી થોડી વાર મધ્યમ તાપે રેવા દેવાનું
0: બરોબર.
1: હવે એમ થાય કે ખાડામાં પાણી નથી દેખાતું, ચમચો કે બેલન દ્વારા લોટને ઉડાવી દેવાનો. હવે મને જો થોડી વાર પાછું જેના પાપડી લોટી ઉપર રાખીને આપણને મેને ચોડાવી દેવાનું. હવે એમ થાય કે બરોબર થઈ ગયું છે સીધ ચોડી દેવાનું અને ત્યારબાદ બે ચમચી કે ત્રણ ચમચી તેલના બાઉલમાં મૂકી
0: બાજરાના લોટ માં પાપડ એ પેલી વખત
1: સાંભળવા
0: બહુ સરસ વાનગી છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતી વાનગી.
1: હા મને ભાવે છે પણ એવી.
0: અને બાળકો પેલા બહારના પેકેટ ફૂડ ખાય અથવા પેલું રેડી ટુ કુક ને રેડી ટુ એટ જે આવે છે પેકેટ બધા તો એ ખાય, એના કરતા ઘરમાંથી જ આપણે આવો સરસ ખોરાક તૈયાર કરીને આપીએ તો એનાથી એમને પણ ફાયદો થાય છે.
1: જંક ફૂડ માટે બહુ બધા ડોક્ટર લોકો પણ કે છે અમારે બાળકોને ખરેખર જરૂર છે.
0: હા
1: અમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે, અમારે બાળકો પણ ખાય છે. હવે બિલકુલ ઓછું થતા જાય અમે
0: સાથે સમજાવટથી કામ લેવું પડે. આપણે એને વિકલ્પો આપવા પડે તો એમાંથી દૂર થાય એના જેવું છે.
1: આ ફૂડથી પાછું મોડી વધે છે બાળકોનું, આનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી
0: નથી થતી. વાત સાચી છે, એટલે પૌષ્ટિક ખોરાક છે અને એનાથી એ લોકોની જે તંદુરસ્તી છે એને કોઈ નુકસાન નથી થતું એ આપણે જોઈ શકીએ છીએ.
1: વાહ
0: ખુબ સરસ. અને હવે

0: Would na kia na pani a jogas na kia dia no tali va chala ne pani va chala ne ani anda i jo pranach ka i chans ki mai na ki desu na ha to chala ko ka i jo je ha tali va khat ka de pani na ma ta chi kan ga na ta de chas pani va to hai ki un pier na le saka na kia na na sa la no ki che e pan pani na kal ne ne u ne de va no chala ma ma pani ja kan ga ki ane chana thora dewa na ko bwa chana khop khodi chai na ta ka ko man sa ma ba sa dio ma na ko e ka ki sakai ma ba de pa ko pani ne dewa dewa na ke re ko sme na ma cha je na pasan do ai to ma na na ki sakai chu ane pa chu fa ga chu ba de ne dis karma no ban ta ne ata ka cha na pe yar
1: wa એટલે શાક ની બદલે ઘણી વખત ઉનાળામાં જો આપણને શાક ન મળતો હોય તો એવા સમયે આપણે શાક ની બદલે આવા ખાટા ચણા નો ઉપયોગ કરીએ તો એક સરસ આપણને વિકલ્પ છે શાક ને મળી શકે. બહુ સરસ વાત. તો ઇન્દિરાબેન, તમે ખાટું ખારું ગળો દરેક પ્રકારના સ્વાદની સફર અમને કરાવી. બહેનોને ચોક્કસપણે આ સફર ગમી હશે અને એ લોકો એનો અમલ પણ કરશે એવી આપણે ઈચ્છા રાખીએ. કાર્યક્રમમાં હાજર રહી અને આવી સરસ વાનગીઓનો રસ્તા પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: અને તમે પણ મને આ ચાન્સ આપ્યો.
1: જી,
0: અષ્ટમ આવીને બહેનોને સવાર કાર્યક્રમ ભાગીદાર બનાવી તો હું ખૂબ જ આપનો આભાર માનું.
1: જી, નમસ્કાર.

0: मांगीलाल बिवाल दिनेश बिवाल हरियाणा निवासी यश यादव और मांगीलालना पुत्र विकास तारीखे थी शारीरिक गईकाले जयपुर की धरपकड़ करती मेजिस्ट्रेट समक्ष रजू कर बाद में ट्रांजिट रिमांड पर लेवाया पूछपरछ में दिल्ली खसेड़ा तपास अधिकारी ने जाना अनुसार आरोपी यश यादव और विकास अगाओ राजस्थान में सीकर जिले में एक कोचिंग इंस्टीट्यूट में साथ अभ्यास करता था। सीबीआई हवे कोचिंग संस्थाओं वचिचाओं विद्यार्थियों और आरोपी साथ संकड़ेला अन्य व्यक्तियों वच्चे की कड़ी तपास कर रही है। केन्द्रीय गृहमंत्री अमित शाह कहे कि राष्ट्रीय आपत्ति प्रतिभाव दल एनडीआरएफ बे गायकना टूंका गाड़ा में देश 140 करोड़ नागरिकों ने विश्वास जीतो। आज उत्तर प्रदेश गाजियाबाद में एनडीआरएफ राष्ट्रपति ध्वज समारोह में श्री शाह जणावे कि जारे देश में क्या आपत्ति आवश्य अथवा कोई निकटवर्ती आपत्ति संकेत आपे तरह एनडीआरएफ की हाजरी लोगों ने सुरक्षित अनुभव कराने તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે। શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપત્તિ દરમિયાન એનડીઆરએફ એસડીઆરએફ પંચાયતો રાજ્ય સંસ્થાઓ એનસીસી એનએસએસને અને હજારો આપદા મિત્રોના પ્રયાસોની પ્રશંસા કરી છે।
1: एनडीआरएफ को राष्ट्रपति इंसान का सम्मान दिया गया तो हम सबके लिए गौरव और प्रतिष्ठा की बात। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा साहस शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है। 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है।
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જયારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે। શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ વખત બે દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી તેમણે રાજ્યની ખેતીની સમસ્યા વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા। શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું હાઇબ્રિડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે। દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ કઠોળ તેલીબિયા સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વેપાર કરશો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે। ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે। શી જિનપિંગે કહ્યું અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું। તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે। રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટાપાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે। રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રી બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી। આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોને મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા। રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ। આ ઇમારતના કાટમાં નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા। એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા। સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે। આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન ઇયુ અને અમેરિકાની સીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ એએએસ અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાને શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં।

ના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘરઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડે છે. સુર સંગાથ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો આજે સાસણ ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા. સિંહ સંરક્ષણ અંગેના આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી પટેલે જણાવ્યું, સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, વન્ય પ્રાણીઓના જતન માટે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ મુકાશે. તેમણે ઉમેર્યું, મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન જૂન 2026માં નવી દિલ્હીમાં યોજાશે, જેના પૂર્વાર્ધ રૂપે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટે મળેલી ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે બીજો દિવસ છે. તેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓ અને વડોદરા જિલ્લાઓની કેટલીક સંસ્થાઓ સંદર્ભે ચર્ચા થશે. મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ, જ્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષના નામો નક્કી થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરી માર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા અને 10 વ્યક્તિને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરી માર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી હતી. ઘટના અંગે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વધુ માહિતી આપી.
1: આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવેલ.
0: સુરતમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના 25 સ્ટોલ્સ પર 5 દિવસમાં 5,31,000 થી વધુનું વેચાણ કરવામાં આવ્યું, જેની આવક આદિવાસી હસ્તકલાકારોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી

વિદેશી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટીફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત અહીં કુલ 38 આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આજે મેટ્રો દ્વારા મુસાફરી કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે આજે તેમણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ પર્યાવરણ મિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુના કેસના પગલે નવસારીના ચીખલી તાલુકામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરાયો છે. સાવચેતીના પગલારૂપે ચીખલી તાલુકામાં બર્ડ ફ્લુનું સંક્રમણ ન ફેલાય તે માટે તાલુકામાં અંદાજે 140 પોલ્ટ્રી ફાર્મના માલિકો સંચાલકોને જરૂરી તકેદારી રાખવા માટે પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. પશુપાલન વિભાગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પેન્શનર માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના અંદાજે 16,336 પેન્શનરને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠાની નિઃશુલ્ક ડિજીટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. આ ઝુંબેશમાં જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસ અને 256 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કાર્યરત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100% વધુ વરસાદ વરસી ગયા બાદ હવે જ્યારે ઉનાળાનો મધ્ય ભાગ આવી ગયો છે ત્યારે વૈશાખ માસ અને મે માસની 10 તારીખ સુધીમાં ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પાણીનો સંગ્રહ શેત્રુંજી ડેમમાં થયેલો છે. સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ ડેમમાં 57.71% જળના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ ડેમમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા 341.45 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે હાલ 194.92 મિલિયન ક્યુબિક મીટર પાણીનો ડેમમાં સંગ્રહ થયેલો છે. હાલ ભાવનગરમાં પાણીનો પોકાર જાગ્યો છે. તેનું મુખ્ય કારણ આગોતરા આયોજનનો અભાવ છે. આના કારણે હાલ શહેર અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણના પ્રશ્નો સર્જાયા છે. શ્રેન્દ્ર અભ્યુદય મંડળના 66મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ પ્રકાશભાઈ બોસમિયા અને ગિરીશભાઈ શેઠના હસ્તે દીપ પ્રગટ કરી નવજવાન સિંધી સેવા મંડળ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના આરંભે શ્લોકગાન અંકિતાબેન ચૌહાણે કર્યું હતું, જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળના માનદ મંત્રી બાબુભાઈ ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે જુદી જુદી કોલેજમાં સંગીત વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરતા 21 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ તેમજ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર એક કુમાર અને કન્યાને આપવામાં આવતો સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડ ભાવનગર શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી રવિ બી ભરવાડ તેમજ સુરત અંધજન શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રૂકસાર આઈ પિંજારીને એવોર્ડ અને 5,000 રૂપિયાનો ચેક ગિરીશભાઈ શેઠ અને પ્રકાશભાઈ બોસમિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. મુસાફરોને આધુનિક અને વધુ સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનને હેરિટેજ સ્વરૂપ આપવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને ગતિ આપવામાં આવી રહી છે. આ કાર્ય મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે પુનર્વિકાસ કાર્યને કારણે ભાવનગર સ્ટેશન બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ અનારક્ષિત ટિકિટ કચેરી તેમજ આરક્ષણ કચેરીને તાત્કાલિક ધોરણે ટુ વ્હીલર પાર્કિંગ વિસ્તારની નજીક સ્થળાંતરિત કરવામાં આવી છે. 2006માં ભાવનગરના વાઘાવાડી રોડ પર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી અક્ષર પુરૂષોત્તમ મહારાજ, શ્રીકૃષ્ણ ભગવાન શ્રી રાધાજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી શંકર પાર્વતીજી, શ્રી ગણેશજી અને શ્રી રામ સીતાજી, શ્રી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ભાવનગરમાં જય જયકાર થઈ ગયો હતો. આજે આ સ્થળ ભાવનગરનું તીર્થધામ બની ચૂક્યું છે અને આપણે આ સ્થળની અક્ષરવાડી તરીકે ઓળખીએ છીએ. આ વર્ષે એટલે કે 2026માં આજ મંદિરને 20 વર્ષ પૂર્ણ થયા અને વૈશાખ વદ સાતમના એટલે કે 9 મે 2026ના દિવસે મંદિરનો 20મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ તીર્થરાજ ભાવનગર પાસેના બગદાડાની બાજુમાં આવેલ મૂળ પર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મૂળપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથ ગીરી ગોસાઈ દ્વારા શ્રી ભાવના ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મૂળપર ગામની અને અન્ય સૌ દાતાઓના યોગદાનથી છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેનો લાભ અંદાજીત 50 જેટલા પરિવારો લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ સીસીએ આજે રેલવે મંત્રાલયની અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ભારતીય રેલવેની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ યોજના હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી પર આધારિત હશે. હમણાં આપી ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળીએ. આશિષ દેસાઈના સ્વરમાં સાંભળીએ જલન માત્રીની આ રચના.

છેલ્લે રહેતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે. અમારી બીજી સભાના આરંભે ત્યાં સુધી આપણી રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। नवी दिल्लीमां ब्रिक्स देशोना विदेश मंत्रीओनी बे दिवसीय बैठक शुरू। सीबीआईए कथित नीट यूजी पेपर लीक केसमां चार मुख्य आरोपीओनी धरपकड़ करी। केन्द्रीय गृहमंत्री अमित शाहे कह्युं छे कि एनडीआरएफे बे दायकाना टूंका गाळामां देशना नागरिकोनो विश्वास जीत्यो। अमेरिका अने चीने हरीफ नहीं पण भागीदार बनवाना सूर साथे ट्रम्प जिनपिंगनी बैठक। केन्द्रએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો। શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 800 અંક ઉછાળો। આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે। અમદાવાદ ધોરેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો સાસણગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો। વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ। ઇંધણ બચત માટે દેશભરમાં મોટી પહેલ, પ્રધાનમંત્રીની અપીલ પછી દેશના અનેક રાજ્યોમાં ઇંધણ કરકસરના પગલાં। ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે। કચ્છના કંડરા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત। નાગકોટ વિસ્તારના ગરમીના પ્રકોપથી જનજીવન અસરગ્રસ્ત। પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી। હવે પછીના મુખ્ય સમાચાર 7:05 મિનિટે અપાશે।

0: બોલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, કેટલાક ગીતો એવા હોય છે કે જે સમયની સાથે પણ જૂના નથી થતા. ગુલઝારના શબ્દો, આરડી બર્મનનું સંગીત અને ફિલ્મ છે કિનારા, લતા મંગેશકર તથા ભૂપેન્દર સિંહના સ્વરમાં આ ગીત કહે છે કે તમારો આવાજ એટલે કે અવાજ એ જ તમારી સાચી ઓળખ છે.
4: યે લડી હૈ લમ્હોં કી ઝાલર બના લી હૈ ઇસકી, કભી પહેન લેતા હું કભી ઉતાર દેતા હું, બસ યહી પેશ કર રહા હું. નામ પતા નહીં, રખા ભી નહીં, જાનતા હું વક્ત કી ગર્દ મેં ડૂબ જાયેગા, ગુમ હો જાયેગા, જો યાદ રહેગા સિર્ફ ઇતના

0: ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હવે પછીનું ગીત માણીશું ફિલ્મ જંગલી. સંગીત આપ્યું છે શંકર જયકિશને, ગાયક મોહમ્મદ રફી અને શબ્દો છે હસરત જયપુરીના.

સાંજનો સમય હોય, સૂર્ય આથમતો હોય અને ચારે બાજુ શાંતિ હોય એવા સમયમાં મનુષ્યમાં સુંદર રચના જેને સંગીત આપ્યું છે શંકર જયકિશને, શબ્દો છે શૈલેન્દ્રના, સ્વર આપ્યો છે લતા મંગેશકરે, પ્રસ્તુત છે આહ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુલમહોર કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં. હવે ફિલ્મ સંગીત આ ગુલમહોર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માણીશું. ફિલ્મ મધુમતી, સંગીત સલીલ ચૌધરી, સ્વર મુકેશનો અને શબ્દો છે શૈલેન્દ્રના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, જે અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મેળાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 2258 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 2258 4090.
0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે એક પ્રાચીન ભજન જેમાં તુલસીદાસ રચિત છે અને રામચંદ્ર દેસાણીના કંઠે ગવાયેલ છે.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાશે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5849.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાશે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાશે તથા ફરિયાદ નોંધાવી શકાશે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાશે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 5849.

श्रोता मित्रों, आप સાંભળી રહ્યા હતા લોક સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. હવે પ્રસ્તુત કરીશું થોડીક ક્ષણોમાં સિંધીના સમાચાર.

Sí, cabrón. Toma, acá es bonita, bonita.

आकाशवाणी भूज समाचार अशरफ मतवाणी वाचे छे। नमस्कार। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે। અમૂલ ગાયના 500 મિલીના દૂધના પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સાયબર ઠગો દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે ભુજમાં રહેતા વૃદ્ધાને ડરાવી ધમકાવીને પડાવેલા રૂપિયામાંથી ભુજ સાયબર ક્રાઇમ દ્વારા 46,95,000 જેટલી માકબર રકમ ફરિયાદીના ખાતામાં પરત જમા કરાવાઈ છે। ઘટનાની વિગતો મુજબ સાયબર ઠગોએ એક વૃદ્ધાને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી અને થાઈ ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી સતત વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા અને પોલીસ તપાસના વાહને માનસિક ત્રાસ આપી કુલ 83 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। છેતરપિંડીનો અહેસાસ થતાં ફરિયાદીએ ભુજ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો। સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક એક્શન લેતા ટેકનિકલ એનાલિસિસના આધારે ઠગાઈમાં ગયેલી રકમમાંથી આશરે 47 લાખ રૂપિયા સફળતાપૂર્વક ફ્રીઝ કરાવી પરત મેળવવામાં આવ્યા છે અને કેસમાં વધુ તપાસ હાલ ચાલુ છે। અમદાવાદથી મસ્કત વચ્ચે સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવા મુદ્દે ગુજરાત સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યાની માહિતી સામે આવી છે। મસ્કતમાં વસતા ગુજરાતી સમાજના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। પ્રતિનિધિમંડળે કોરોના બાદ અમદાવાદ મસ્કત સીધી ફ્લાઇટ સેવા બંધ થતાં ગુજરાતીઓ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂ કર્યું હતું। હાલ મુસાફરોને દુબઈ, અબુધાબી, મુંબઈ, ચેન્નઈ અથવા હૈદરાબાદ મારફતે મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય તથા ખર્ચ બંનેનો વધારો થાય છે। ખાસ કરીને

રાજપાડા શેઠ તેવી ખાતરી આપવામાં આવી હતી. ગાંધીધામ શહેરમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે બપોરે આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ અને અરજદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં તીવ્ર ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કંડલામાં આજે એક જૂનું અને જર્જરિત ગોડાઉન ધરાશાયી થયું હતું. આ

0: એક વિશાળ જહાજ પર કામ કરી રહેલા 3 શ્રમિકોના ઝેરી ગેસની અસર હેઠળ શ્વાસમાં ગેસ ભરાઈ જતા કરોડ મોત નીપજ્યા હતા. હવામાન. જિલ્લામાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા એ.કે. દાસે જણાવ્યું હતું.
1: આઇસોલેટેડ પ્લેસીસમાં જે તાપમાન અને અધિકતમ તાપમાન હૈ 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેને કા સંભાવના રહેગા અગલે 2 દિન. ઓર હીટવેવ કા વોર્નિંગ દિયા ગયા હૈ, ઇસમે ગુજરાત રિજન મે યેલો વોર્નિંગ દિયા ગયા હૈ, ઇસમે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છ મે ઓરેન્જ વોર્નિંગ દિયા ગયા હૈ, ઇસમે ઓરેન્જ વોર્નિંગ મે 2 ડિસ્ટ્રિક્ટ હૈ, કચ્છ ઓર સુરેન્દ્રનગર, યેલો વોર્નિંગ મે દિયા ગયા હૈ બોટાદ, અમરેલી, રાજકોટ ઓર દ્વારકા કે લિયે.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: नमस्कार युवा।
1: सॉरी, तो मैं

0: તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. તાંબા જશો,
1: 10 લાખ આપી દો, બચી જશો. એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
2: શું થયું પપ્પા?
3: બેટા કહી ગયા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
4: વૃષ્ટિ મહેતા અને કનક પરમાર, અને ત્યારબાદ માણીશું ફિલ્મ સંગીત.
5: ચાલો શરૂ કરીએ યુવાણી.
6: આજની આપણી વાતોને શરૂ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

અને તે અજાણ્યા માણસ આવીને પૂછે કે તમે ક્યાં રહો છો, તમારું સરનામું શું છે, તો આપણે તરત જ ઘર નંબર, સોસાયટી કે શહેરનું નામ આપી દઈએ છીએ. પણ ત્યારે વિચાર્યું છે, આપણું સાચું સરનામું તે નામ પાછળ લાગતી અટક છે અને એ અટક સાથે જોડાયેલો આપણો પરિવાર છે. આજે આ આખો સમય આપણે એવા લોકોના નામે કરીશું જેમના વગર આપણા સૌનું અસ્તિત્વ અધૂરું છે. યુવા મિત્રો, પરિવાર શબ્દ કાને પડતા જ મનમાં કેવી છબી ઉપસે? પેલો વર્ષો જૂનો ઘટાદાર વડલો જેની નીચે ગમે તેવો આકરો તડકો હોય તો ઠંડક જ મળે. સાહિત્યમાં બહુ સુંદર લખાયું છે કે પુસ્તકો તો જ્ઞાન આપે છે પણ પરિવાર સંસ્કાર અને જીવવાની કળા બંને આપે છે. પરિવાર એ લાગણીઓનું વાવેતર અને વિશ્વાસની લણણી છે. વિચારો તો ખરા, જ્યારે આપણે આ દુનિયામાં પહેલા ડગલા માંડ્યા ત્યારે કોણે હાથ પકડ્યો હતો? જ્યારે આપણે પહેલી વાર નિષ્ફળ ગયા ત્યારે કોણે ખભો આપ્યો હતો? એ પરિવાર જ હતો. પરિવાર એટલે ફક્ત એક છત નીચે રહેતા 5-7 લોકો નહીં, પણ એ એક એવી સેફ્ટી નેટ છે કે તમે ગમે તેટલી ઊંચાઈથી પડો એ તમને ઝીલી લેવા તૈયાર હોય છે. જ્યારે આખી દુનિયા તમારી સામે સવાલ કરે ત્યારે વગર સવાલો જે તમને સ્વીકારે એનું જ નામ છે પરિવાર. હવે વાત કરીએ એ પ્રેમની કે જે ક્યારે આવી આવ્યો કહીને વર્ણવાતો નથી પણ ડગલે ને પગલે અનુભવાય છે. અરે આપણી મમ્મીની જ વાત કરી લો ને. સવારે તમે ઓફિસ કે કોલેજ જવા મોડા પડતા હો અને એ ગમે તેમ કરીને તમારા ડબ્બામાં ગરમ ગરમ થેપલા કે પરાઠા ભરી દે એ વરાળમાં એને મૂંગો પ્રેમ ચૂકવાયેલો છે. પપ્પાની પેલી શિસ્તબદ્ધ શિખામણ ઉપરથી ભલે કઠણ લાગે પણ અંદરથી તો એમાં હેતુ દરિયો ઝીલોડા લેતા હોય છે. અને મિત્રો, આજે આ મંચ પરથી હું મારા ઘરની એક બહુ જ ખાસ અને અંગત વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે અમારા ઘરે વર્ષોથી એક અતૂટ પરંપરા છે કે 10 મિનિટ બાળકો માટે, મતલબ કે ગમે તેટલો કામ હોય, ગમે એવો થાક લાગ્યો હોય, પણ રોજ રાત્રે અમે ત્રણે બહેનો અમારા મમ્મી પપ્પા પાસે અચૂક બેસીએ છીએ. એ 10-15 મિનિટમાં કોઈએ મોબાઈલ લઈ લેવાનો, કોઈ કામની ચિંતા નહીં, બસ મન ભરીને વાતો. અમે અમારા આખા દિવસની નાની નાની ખુશીઓ, મૂંઝવણો અને મસ્તી એમની સાથે વહેંચીએ છીએ. વિશ્વાસ કરજો, એ 10 મિનિટમાં આખા દિવસનો માનસિક બોજ ઉતરી જાય છે. જ્યારે મમ્મી પપ્પા આપણી વાતો સાંભળે છે ને ત્યારે એવું લાગે છે કે દુનિયામાં ગમે તે થાય આ બે લોકો તો હંમેશા મારી સાથે જ છે. જો તમારા ઘરે આવો કોઈ નિયમ ના હોય તો આજે જ શરૂ કરજો, ફક્ત 10 મિનિટ, પણ એ તમારા સંબંધોમાં અમૃત જેવું કામ કરશે. તો ચાલો આ લાગણીઓને શબ્દોમાં પરોવીને એક સુંદર મજાની કવિતામાં વર્ણવીએ. જ્યાં વગર કઈ વાતો સમજાય છે એ પરિવાર છે, જ્યાં આંખના ખૂણો હરકથી ભરાય છે એ પરિવાર છે. લોહીના સંબંધો તો કુદરતની ભેટ છે, પણ જ્યાં મનના મન સાથે તાર જોડાય છે એ પરિવાર છે. થાકીને પાછા ફરે જ્યારે દુનિયાનો મેળા નથી ત્યારે જ્યાં વિસામો મિત્રો જણાય છે એ પરિવાર છે. પણ સાહેબ, જો પરિવારમાં ખાલી સીધી સાદી વાતો જ હોય તો કેવું કંટાળાજનક લાગે.

0: પરિવાર મિત્રો, પરિવારની અંદર ભાઈબંધના ઝઘડા વગરનું ઘર એટલે કે ખાન વગર નીચા રિમોટ માટે થતા એ વર્લ્ડ વોર અને મમ્મી આને મારી પેન લઈ લીધી, મમ્મી આને મારી બુકમાં લેટો કરી દીધો, અરે આ બધી ફરિયાદો અને એકબીજાના સિક્રેટ્સ પપ્પા સામે ખોલી દેવાની ધમકીઓ, આ બધું જ તો જીવન થાય છે. ઝઘડો એ પણ પ્રેમની એક અભિવ્યક્તિ જ છે. જેને જોડે હક હોય એને જોડે જ ઝઘડો થાય ને, પણ સાંજ પડે એટલે બધું જ થાળે પડી જાય અને પેલી રીસાવવાની અને મનાવવાની વાતો તો નિરાળી જ છે. પતિ પત્ની વચ્ચેની મીઠી તકરાર અને પછી પતિદેવ મનાવવા માટે પત્નીની ફેવરેટ પાણીપુરી કે પછી ચોકલેટ લઈ આવે ત્યારે જે સ્મિત રહેલું છે એ દુનિયામાં સૌથી મોંઘું ભરેલું છે. અને દાદા દાદીને તો કઈ રીતે ભૂલી શકાય? દાદા દાદી વચ્ચેની નોકજોક જોઈ છે ત્યારે 80 વર્ષે પણ દાદી કહેશે તમને તો કઈ ખબર નથી પડતી, અને દાદા હસીને કહેશે તારા વગર તો ખબર પડે જ છે કોને. માફી માંગવી અને માફી આપી દેવી આ બે સ્તંભો પર જ સુખી પરિવાર ટકેલો છે. જે ઘરે આ કળા શીખી લીધી એ ઘર ક્યારે તૂટતું નથી. મિત્રો, આજનો સમય ભલે ને બદલાયો હોય, લોકો વિભક્ત કુટુંબ તરફ વળવા માંડ્યા છે, પણ જે મજા સંયુક્ત પરિવારમાં છે એ બીજે ક્યાં નથી. વડીલોના અનુભવની પોટલી અને બાળકોનો કહેવાય જયારે એક જ છત નીચે ભેગા થાય ને ત્યારે એ ઘર સ્વર્ગ બની જાય છે. યાદ રાખજો મિત્રો, દિવાલ ઈંટોથી બને છે પણ ઘર માણસોથી બને છે. ઓફિસમાં તમારી જગ્યા બીજા લઈ શકે છે પણ ઘરમાં તમારી જગ્યા કોઈ જ નહીં લઈ શકે. ગમે તેટલી મુસીબતો આવે, જો ઘરની છત મજબૂત હોય અને પરિવારના સભ્યના હાથ એકબીજાના હાથમાં હોય તો દુનિયાની કોઈ જ તાકાત તમને તોડી શકતી નથી. મિત્રો, પરિવાર વિશે મેં તો તમને ઘણી બધી માહિતી આપી દીધી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે આપણી વચ્ચે યોજાય છે ખનક પરમાર. તો ચાલો સાંભળીએ ખનક પરમારની ટોક ને.
1: નમસ્તે યુવા મિત્રો, હું ખનક પરમાર આજે વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે આપ સમક્ષ મારો વિચાર રજૂ કરું છું. જો મારે પરિપૂર્ણતા શબ્દનું વર્ણન કરવું હોય તો એ છે પરિવાર. આપણા જીવનની પ્રકૃતિનું ચક્ર જો આપણે પોતે લઈએ તો એનો પ્રારંભ અને એનો અંત પણ પરિવાર જ છે. જો આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો પ્રાચીન સમયથી જ પરિવારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વસુધૈવ કુટુંબકમ આ સંસ્કૃત વાક્યનો અર્થ થાય છે કે આખી દુનિયા એક પરિવાર છે. આપણા ગ્રંથોમાં પણ જેમ કે રામાયણ અને મહાભારતમાં પરિવારના સંબંધો, ત્યાગ અને એકતાની મહાન કથાઓ જોવા મળે છે. મહાત્મા ગાંધી કહેતા પરિવાર એ આપણા જીવનની પ્રથમ શાળા છે. અને ખરેખર આપણે સૌ પ્રેમ, સન્માન અને સંસ્કાર જેવા પ્રથમ મૂલ્યો પરિવાર પાસેથી જ શીખીએ છીએ. ઈશદ નિષદમાં કહેવામાં આવ્યું છે કે દરેક વનસ્પતિ, પુષ્પો, સૂર્ય, ચંદ્ર, પાણી અને હવા જેવા દરેક તત્વ સાથે મનુષ્ય કોઈ ને કોઈ રીતે જોડાયેલો છે. એ જ રીતે પરિવાર પણ આપણા જીવનનો અવિભાજ્ય ભાગ છે. જેમ પ્રકૃતિના તત્વો વિના જીવન અપૂર્ણ છે, તેમ જ પરિવાર વિના જીવન અધૂરું લાગે છે. પરિવાર આપણને પ્રેમ, સંસ્કાર, સહારો અને ઓળખ આપે છે, મુશ્કેલીમાં સાથ આપે છે અને સુખમાં ખુશીઓ વહેંચે છે. તેથી પરિવારનું મહત્વ સમજવું અને તેના સંબંધોને સાચવવું ખૂબ જ જરૂરી છે. ખરેખર પરિવાર એ જીવનનો મજબૂત આધાર છે. પરિવારની મહત્તા સમજાવતું એક દ્રષ્ટાંત મને ગઈકાલે જ મળ્યું, આપની સમક્ષ રજૂ કરું છું. આપણી જેન્ઝી જનરેશનની સુરભી, મારી ખાસ મિત્ર, યુએસની ટોપ આઈટી કંપનીમાં નોકરી, યસ ડુડ યોર ડ્રીમ જોબ, મંડે ટુ ફ્રાઈડે વર્ક એન્ડ સેટરડે સન્ડે ચિલ. સુરભી ગઈકાલે ફોન ઉપર વાત કરતી હતી કે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ જેની મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. એક અતૂટ વિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. મુશ્કેલીમાં હંમેશા સાથે ઉભા રહેતા ભાઈ બહેન ખરેખર ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ અને આપણા સૌથી સારા મિત્રો હોય છે. રમતા રમતા લડી પડવું અને લડતા લડતા હસી પડવું, આ મીઠી યાદો જીવનને ખુશીઓથી ભરી દે છે. ખરેખર ભાઈ બહેન એટલે એ ઘરનું હૃદય છે. અમદાવાદમાં નિવૃત્ત જીવન જીવતા મારા પપ્પાની મેં બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. એમની વાતમાં આમ એક અલગ જ લાગણી હતી. કહેતી કે મોંઘા કપડાં, રેસ્ટોરન્ટમાં જમવા કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા ટોકતા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. ઓછી ટકાવારીના કારણે જ્યારે મને મનપસંદ કોલેજમાં એડમિશન ન મળ્યું ત્યારે તે જ કોલેજમાં પેમેન્ટ સીટ પર મારું એડમિશન કરાવીને બેટા ભણી લે તેમ કહેવા વાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. કોલેજના પ્રથમ દિવસે મને નવી સ્કૂટી ભેટ કરનારા જૂની મોટરસાયકલ ચલાવવા વાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. મારી કચકચ કરતી મમ્મી મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. સમયસર ઉઠવા, સમયસર તૈયાર થવા, ઇસ્ત્રી વાળા કપડા પહેરવા, મારી દરેક વસ્તુ વ્યવસ્થિત રાખવા વારંવાર મને ટોકતી મારી મમ્મી મને બહુ યાદ આવે છે. મારા કરતા વહેલી ઉઠીને મારું ટિફિન તૈયાર કરતી અને ઘરે મને ફક્ત ગરમ રોટલી જમવા બેસાડતી મારી મમ્મી અને મને ઠંડુ બર્ગર ખાતા બહુ યાદ આવે છે. મારા દાદા દાદી હું કોલેજ જતી હોય ને ત્યારે એમને જૂના વટવામાંથી મને 20 રૂપિયા આપીને કહેતા કે બેટા ગરમી બહુ છે, ઠંડા શેરડીનો રસ પીજે, તડકામાં બહુ આવર જવર ના કરતી. એમની આ વાત ઉપર મનમાં હસતી હું ઘણી વાર એમના ફોન કોલને અવગણતી હતી. આજે એવા કોઈ નેટવર્કની શોધમાં છું જે મને એમનાથી વાત કરાવે. આજના યુગમાં ઘણા પરિવારોમાં ડિસ્ટન્સ વધી રહ્યું છે. ભલે આપણે એક જ ઘરમાં હોઈએ પણ દિલથી દૂર થઈ રહ્યા છીએ. એક જ ટેબલ પર બેઠા હોવા છતાં બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત. વાતચીત ઘટી ગઈ છે, સમજણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ આપણને યાદ અપાવે છે કે પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે. ફોન પર વાત કરવાથી અને મેસેજ કરવાથી જોડાતો પરિવાર ટેકનોલોજીથી જોડાયેલો પરિવાર છે, પરંતુ તેની અસર આપણી સામાજિકતા પર પડે છે. આ વર્ચ્યુઅલ જોડાણમાં લાગણીની ઊંડાણ ઘણી વાર ઓછી રહે છે, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી આપણે સાવધાન રહીને આ પરિવર્તન સામે સામાજિકતા ટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર સાથે સમય પસાર કરવો, સામસામે વાતચીત કરવી અને લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. ખરેખર સંવાદ રહેશે તો પરિવાર રહેશે. આજે આપણે શું કરી શકીએ? રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો, સાથે ભોજન કરો, વાતો કરો, હસો અને યાદો બનાવો. આપણને સમજાવે છે કે સાચી ખુશી બહાર નહીં પણ આપણા ઘરમાં જ છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ માત્ર એક દિવસ નથી, એ એક યાદ અપાવવાનો દિવસ છે કે આપણા જીવનમાં સૌથી કિંમતી શું છે. ચાલો આજે એક નિર્ણય લઈએ કે આપણે આપણા પરિવારને વધુ સમય આપશું, વધુ પ્રેમ આપીશું અને વધુ સમજ આપીશું. કારણ કે અંતમાં જ્યારે બધું ખતમ થઈ જાય ત્યારે આપણા સાથે રહે છે પરિવાર. તો આ વિશ્વમાં રહેતો મારો પરિવાર ભિન્ન ભિન્ન રીત રિવાજો પાળતો, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારામાં જતો મારો પરિવાર આજે આપણને શીખવે છે કે ચાલો આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. રીત રિવાજ પરંપરા સૌ કોઈની છે અનેરી, કોઈ રીતે ઊણી માપીએ. આપણે સૌ ભાઈ ભાઈ અનાદિકાળથી એ પરંપરાની સ્નેહ રીત પુનઃ સ્થાપીએ. આપણે સૌ ભાઈ ભાઈ જીવ ધરાવવા અને મનુષ્ય પણ જાતિ માનવતાની એક અલગ નાંકીએ. જાતિ માનવતાની એક અલગ નાંકીએ. તો આપ સૌને વિશ્વ પરિવાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: તો મિત્રો તમે સાંભળી રહ્યા હતા ખરા પરમારની ટોકને. હવે નેક્સ્ટ વાતે કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

શ્રોતા મિત્રો, કલ્યાણના કાંટો કહી રહ્યો છે કે હવે મારે વિરામ લેવો પડશે, પણ જતા જતા એક વાત કહીશ કે તમારા પરિવારને સમય આપજો. મોબાઈલના નોટિફિકેશન કરતા તમારા મા બાપની વાતો તમારા સંતાનોનું હાસ્ય વધુ મહત્વનું છે. સમય એ સૌથી કિંમતી ભેટ છે જે તમે તમારા સ્વજનોને આપી શકો છો. આવતીકાલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસે ચાલો આપણે સૌ એક વચન લઈએ કે આપણે આપણા ઘરને પ્રેમ, વિશ્વાસ અને સમજણથી ભરી દઈશું. આશા છે કે આજની આ વાતો તમારા દિલના કોઈ ખૂણે તો સ્પર્શી હશે. તો બસ, આજ હું આપણો આ પ્રોગ્રામ અહીં જ સમાપ્ત કરું છું. એટલું જ કહીશ કે ખુશ રહો, મસ્ત રહો, ગુંજતા રહો અને પરિવાર સાથે પોતાનો સમય વિતાવતા રહો. તો બસ, આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત ડોક્ટર વિશ્વ મહેતા હવે વિદાય લઉં છું. આવજો.

0: श्रोता मित्र आप सांभळी रह्या हता युवा दोस्तों माटेनो कार्यक्रम युवाणी प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा राजकोट अने भूज केन्द्रथी કરવામાં આવ્યું હતું. હવે માણીશું એક સંદેશ.
1: આજે 9 વર્ષે પણ અડેખમ વધી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી. આકાશવાણી હંમેશા ભરતી સંસ્કૃતિ

તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતને ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849.

0: તો ફરિયાદ નોંધાવી શકાશે અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી તો ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ બિન હિન્દી ફિલ્મોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની જીપ, ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિરાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણ ગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મેઘવાળિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિના પરિણામે

0: लोग पार्टी में दाखिल हो गए। જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સમગ્રની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે।
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકામાં લાયન્સની સંખ્યા ઘટ રહી છે, વહાં પર એશિયાટિક લાયનની સંખ્યા ગુજરાતમાં ઓર ગીરમાં લગાતાર બઢ રહી છે। પણ દુનિયામાં એ સ્થાપિત કર પાએ હે કે ગુજરાત લાયન કન્ઝર્વેશનમાં દુનિયા કા એક લીડરશિપ વાળી જગહ બની।
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી। આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબત ઉપર વિચાર વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા। શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે IIM સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણને શ્રેષ્ઠતાને વૈશ્વિક પુનરાવર્તન બન્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, 10 વ્યક્તિઓને ઇજા થઈ છે। ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી ગઈ હતી। કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે। અબડાસા તાલુકાના ખોરા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપુર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે। છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચોરસ પરિયારો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે। કોઠારા પોલીસ તથા એસઓજીની ટીમ દરિયાકાંઠા પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખોડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા। બીજી તરફ જખૌ બરન પોલીસ, એસઓજી અને સ્ટેટ આઇબ્રી ટીમ દ્વારા સૈયદ સુલેમાનપુર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા। આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓને પતિની પણ ધરપકડ કરવામાં આવી છે। નિલંબાદ સરકાર પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગ નિયમે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે। આ તપાસમાં મહિલાઓના પતિઓને પણ સંડોવણી ખોટા આ કાર્યવાહી કરવામાં આવી। બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને સીસી લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાના બદલે અંગત કામ માટે કરી દીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા। આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડિજિટલ અરેસ્ટમાં જામીન ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત કર્યા છે। પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ મોટી હોવા કાપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 84,44,000 વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી। જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડેલા પૈકી 46,55,000 વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે। ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા। નિકોલ ઓઢો રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારે આ કંપનીમાંથી 1,300 વધુ MCB ધરાવતા 166 વધુ બોક્સ અને RCCBના 30 વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળા આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। વર્ષ 2025-26 માં અને 2026

0: 27મા કોઈપણ ભારતીય ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3,254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મેળવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ રાવલે જણાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જે બનાવશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ આનંદ વ્યાસી જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચરોતર નજીક એક બંગલાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય બંગલા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે ઝડપ બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
1: मौसम आमतौर पर 5-7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44-45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: आईपीएल क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबला रमाशे. आ मैच हमें थोड़ी बार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ ચોથા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4,21,00,000 ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી લીધે ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોનું મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

ચાલે ભાઈ તમને અને ખેડૂત મિત્ર ને અને સાંભળનાર સૌ શ્રોતા મિત્ર ને નિલમ બેન ને જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ રામ રચીએ મેળા થઈએ એટલે સ્વાભાવિક છે કે મેળાઓ જામે અને મેળાઓ જામે તો વાતો થાય વાતો અલગ અલગ ની વાતો હોય ખેડૂત ભાઈ અમારે એટલે ખેતી ની વાતો થાય ને હમણાં તો ખેતી માં ખાસ કરીને ઘણા બધા પરિબળો અસર કરવા લાગ્યા છે અમારે કચ્છમાં તો કવિ તેજની એક કવિતા છે કે સજ્જ તપે તો ચાંદની ઠરેતી સજ્જ તપે તો ચાંદની ઠરેતી દસો કમ કેળા કુદરત કરેતી મિયાણા વસે તાવીર વરેતી દસો કમ કેળા કુદરત કરેતી મતલબ થાય છે કે સૂર્ય એના સમયે તપે છે ચાંદની શીતળતા આપે છે વરસાદ વરસે છે અને દરિયામાં ભરતી ઓટ આવે છે કુદરતનો આ નિયમિત ચક્ર છે એ એના સમયે એનું કામ કરતું જ રહે છે અને હા અમારા કચ્છમાં તમારી એમ પણ પાછું કહેવાયું છે કે કુદરત જે સાથ કે છદે કરેલો પણ વ્યાસો કરેલા વિકાસ કુદરત જે સાથ કે છદે કરેલા પણ વ્યાસો કરેલા વિકાસ મતલબ જો મંજીરો પણ લાટ ત્યાં વજાયો પાંચી કલાક કે છાપાશ આપણા નજીવાના સ્વાર્થ માટે મતલબ માટે આપણે કુદરતનો સાથ છોડી દીધો વિકાસની આંધળી દોટમાં વિનાશ વહોરી લીધો ખરેખર તો કુદરતી તત્વોને કુદરતી સંસાધનોને અનુકૂળ થઈ અને એનું સંવર્ધન થાય એવી રીતે આપણે વર્તવાની જરૂર હતી પણ એના બદલે આપણે કુદરતી સંસાધનોનું દોહન કરી અને એ પણ આડેધડ દોહન કર્યું જમીનમાંથી ખનીજો ખેંચી લીધા પાતાળમાંથી પાણી પણ ખેંચી લીધું અને જંગલો તો રહેવા જ ક્યાં દીધા પરિણામ આજે આપણે ભોગવીએ જ છીએ જેને ગ્લોબલ વોર્મિંગનું નામ અપાયું છે પણ ખરેખર તો છે શું જળવાયુનું પરિવર્તન તો થઈ ચૂક્યું છે અને એનું સૌથી મોટું નુકસાન જો થયું હોય તો એ પાક ઉત્પાદન પર છે પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની સૌથી વિપરીત અસર થાય છે કેમ કે મોસમનું ચક્ર જ બદલાઈ ગયું છે આજે આપણે પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની જે વિપરીત અસર થઈ છે એની વાત તો કરવાના જ છીએ પણ પહેલા ગામજો ચોરો કાર્યક્રમમાં એકત્રિત થઈએ એટલે સૌથી પહેલા તો ભજન ભાવ કરીએ ઈશ્વરને યાદ કરીએ અને પછી આપણે કાર્યક્રમની વાત કરીએ તો આવો પહેલા સાંભળીએ આ ભજન

Bazen de böyle sen benim anakalık metro. Akrabalı sonucu yere yaşıyor. Ki vakaların bedelere yaşıyor. Canı var yok var yok var tabi çok iyi şey. Ama eni sağlık ile böyle asıl. Bak utbadan bakar içi. Haramın da o için de bedelere avvala gelişi. Tam olsun varsa ki mağuta. Adına da o masamla tembihle parvi. Ateşe görmeyi tabi. Abada masamla parivartan ne kari. Ce masamla bak içi. Ela जो अने अनुकूल हवामान रहे तो जो व्यवस्थित उत्पादन मिले अने खेत मित्र पर एरी ते ए पाकनी कारजी लाई सके पर ओचिंता हवामान में बदलाव आए एना कारणे पाकनी वृद्धि उपर पर असर पड़े अने सर्वारे उत्पादन पर असर पड़े केम के नियमित वर्षों में जी रीते खेती करती हुए अने ए रीते खेडूते गणतरी में नहीं हुए पर તમામ ગણતરી આ હવામાનના બદલાવથી એની ખોટી પડી જાય અને પરિણામે ખેતીમાં નુકસાન થાય. ગમે ત્યારે ઓચિંતો માઠું થઈ જાય, વરસાદ આવી પડે, તો ઉભો પાક હોય કે તૈયાર મોલ હોય એમાં નુકસાન થાય, અથવા તો રોગજીવાતનો ઉપદ્રવ વધી જાય તો એને નિવારવા માટે વધારાનો ખર્ચ કરવો પડે. એટલે ગણતરી છે જે ખર્ચની એ ઊંધી બની જાય. અને બીજી બાજુ ખેડૂત એ પોતાના ઉત્પાદનની જે પડતર છે એ ઘટાડવાનો પ્રયત્ન સતત કરતો હોય તો એ પણ ના થઈ શકે. એટલે ઉત્પાદન મળે તો પણ મોંઘું પડે, સામે બજાર ભાવમાં પણ અનિશ્ચિતતા એટલી જ પ્રવર્તે. એટલે ખેડૂતને બે છેડા ભેગા કરવાની જ બહુ મુશ્કેલી અનુભવવી પડે અને મોટે ભાગે અને કેટલાક વખતે દેવું પણ કરવું પડે. આ બધા પ્રશ્નોથી ખેડૂતે નિપટવાનું જ હોય છે. ઓચિંતા હવામાનમાં પરિવર્તન આવવાથી વિપરીત પરિણામો જોવા મળે છે એ તો આપણે જાણીએ છીએ. લીમડામાં ફૂલો વેલા આવી જાય કે આંબામાં મોર વેલો આવી જાય અને પછી ઓચિંતી ગરમી પડે તો એ મોર બધો બળી જાય, પરિણામે કેરીના ઉત્પાદન પર અવળી અસર પડે. તો શિયાળુ ઉત્પાદનમાં શિયાળુ શાકભાજી છે એને ઠંડી જોઈએ. શિયાળુ પાક છે ઘઉં છે, રાયડો છે, એને પણ વ્યવસ્થિત રીતે ઠંડી જોઈએ. અમુક પાક અવસ્થા હોય ત્યારે એને ઝાકળ જોઈએ. દાખલા તરીકે ઘઉંના વાવેતર પછી થોડો પણ ઝાકળવાળું વાતાવરણ હોય તો એ વધુ માફક આવે, કારણ કે એમાં જે ફૂટ નીકળવાનો સમય છે ત્યારે જો ઝાકળ આવે તો ફૂટ

નીકળે અને વ્યવસ્થિત નીકળે એટલે જેટલા ફૂટ વધારે નીકળે એટલા કણસિયા વધુ બેસે અને પાક ઉત્પાદન સારું મળે. તો રાયડામાં જયારે પાક થવાનો હોય ત્યારે જ્યાં પણ તે વાદળછાયું વાતાવરણ હોય તો ફૂગનો ઉપદ્રવ થાય, એટલે જીરું છે, રાયડું છે, ઈસબગુલ છે, એવા બધા પાકો પર માવઠા જેવી પરિસ્થિતિ સર્જાય અથવા તો ઝાકળ આવે તો વિપરીત અસર થાય. પરંતુ હા, એટલું ખરું કે હવે હવામાનની આગાહીઓ સચોટતાથી થવા લાગી છે, વધુ ચોક્કસ થવા લાગી છે, જેના કારણે ખેડૂત અગાઉથી જાણી શકે કે આ આ વસ્તુ થઈ શકે એમ છે અને એ પ્રમાણે પોતાના પાકને બચાવવાનો પ્રયત્ન જરૂર કરી શકે. પરંતુ ઉપર આંબ ને નીચે ધરતી એમાં પાક ઉભો હોય એને બચાવવું મુશ્કેલ તો છે જ. ડુંગળી જેવા પાકની વાત કરીએ તો કચ્છમાં તો એક ગામ છે મથલા, આ મથલા ગામમાં તો ડુંગળીની જ ખેતી થાય અને મથલાની ડુંગળી છે ને ડુંગળીમાં સફેદ, લાલ, ભૂરી એમ ત્રણ પ્રકારની ડુંગળીની બજારમાં તો હોય જ છે. સફેદ ડુંગળી પ્રોસેસિંગમાં વધુ ઉપયોગમાં આવે કેમ કે એમાંથી પાવડર બનાવવામાં આવે છે, જ્યારે લાલ અને ભૂરી ડુંગળી ખાવામાં વધુ વપરાય છે. સફેદ ડુંગળીના ભાર મોટા થાય છે એટલે પરિણામે જ્યાં ડિહાઇડ્રેશન કરતી ફેક્ટરી વળી પાછું વિપરીત હવામાન જયારે થઈ જાય ત્યારે પાકમાં ફલી નીકળવાની અવસ્થા હોય તો એના પર પણ અસર પડે. ભેજવાળું વાતાવરણ હોય એટલે ફૂગ અને સુકારાના પ્રશ્નો પણ ઉદભવે, એટલે ફૂગનાશકો અને જંતુનાશકો ખરીદવા પડે. પાછું જમીનમાં પણ પોષક તત્વોની ખામી ના સર્જાય એ માટે ફળ વધારવા માટેના જે ટોનિક છે એ પણ ખેડૂતોએ ખરીદવા પડે. એટલે સરવાળી જે પાકની પડતર છે એ વધતી જાય. તો સામે એવી દલીલ આવે કે સજીવ ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી કરીએ તો આ પ્રશ્ન મળે કે નહીં, પણ સાવ એવું નથી. પ્રાકૃતિક ખેતી કરવામાં પણ જે હવામાનના પરિવર્તન છે એ તો અસર કરવાના જ છે. બધી જમીનમાં જો સજીવ ખેતી કરવામાં આવે તો ઉત્પાદન મેળવવું અઘરું પડે અને રોગ જીવાત સામે પણ કાબુ મેળવવું અઘરું પડે. એટલે પ્રાકૃતિક ખેતીને પણ સમજી વિચારીને કરવી જોઈએ. રાસાયણિક ખાતરનો આગેભર ઉપયોગ કરવા કરતા જરૂર મુજબ થોડું રાસાયણિક ખાતર પણ વાપરીએ અને સાથે સાથે કમ્પોસ્ટ અને કુદરતી ખાતરનો ઉપયોગ વધારેમાં વધારે થાય એવો પ્રયાસ જરૂરથી કરીએ. આવો મધ્યમ માર્ગ અપનાવીએ તો ખેતીમાં થોડી બરકત લાવી શકાય. બાકી પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જે પાકમાં રોગ જીવાત ઉપદ્રવ ખૂબ ઓછો થતો હોય એવા પાકની પસંદગી કરવી પડે. બાકી શાકભાજી પાકો વાવવા હોય તો પ્રાકૃતિક ખેતી કરવી અઘરી પડે. બીજું, હવે મોટે ભાગે તાજેતરના થોડા વર્ષોની તારીખ લઈએ તો ઠંડી મોટે ભાગે પાછોતરી થઈ ગઈ છે. એટલે ઉનાળુ વાવેતર કરવું હોય તો ઠંડી ઓછી થાય પછી વાવેતર કરવામાં આવે તો સફળતા મળી શકે. અને ક્યારેક પાછું એવું બને કે ઠંડી ઓછી થઈ જાય અને ગરમી છે એની શરૂઆત વહેલેથી થઈ જાય, એટલે એ રીતે પણ ખેડૂત ભાઈઓને તો સંભાળવું જ રહ્યું. અને આવું થાય ત્યારે પેચ વધારે આપવું પડે નહીતર પાક વધી જાય ઓચિંતી ગરમી આવવાથી. એટલે આવે વખતે સૌથી મહત્વનું કામ પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એ જોવું જરૂરી છે. અને એમાં પણ સલ્ફર એ પાક માટે બહુ મહત્વનું તત્વ ગણવામાં આવે છે. કેમ કે જમીનમાં સલ્ફરની હાજરી જો પૂરતા પ્રમાણમાં હોય તો જ એને આપવામાં આવતું નાઇટ્રોજન પૂરેપૂરું કામ કરે, એ પછી યુરિયા સ્વરૂપે હોય કે કુદરતી છાણિયા ખાતર સ્વરૂપે હોય. હવામાન બદલાવની વિપરીત સમસ્યાથી બચવા માટે હવામાનની અનિશ્ચિતતાને સામે પ્રતિરોધક શક્તિ ધરાવતું હોય એવું બિયારણ વાપરવાથી પણ થોડો ફાયદો થઈ શકે. કેમ કે આવું બિયારણ છે એ હવામાન પરિવર્તનની સામે જીત ઝીલી શકે, એટલે સારા

વૈજ્ઞાનિક સામે જીત જીલી શકે એ પ્રકારના બિયારણો અંગે માહિતી મેળવવી જોઈએ અને એ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી ગરમીની અસરને પણ નિવારવા માટે મલ્ચિંગ જેવી ટેકનિક પણ અપનાવી શકાય. આમ હવામાન બદલાવ આવી ચૂક્યો છે તો એ બદલાવથી પાક ઉપર થતી વિપરીત અસરને રોકવા માટે ખેડૂતોએ સજ્જ રહેવું પડશે અને અલગ અલગ ટેકનિકો શીખવી પડશે. યોગ્ય બિયારણ અને યોગ્ય ખેત આયોજન કરવું પડશે. ખેત વિભાજનથી પણ આ સમસ્યા સામે લડી શકાય એમ છે. એક જ પાક ઉપર આધારિત નહીં રહેતા પાક વૈવિધ્ય પણ અપનાવવું પડશે, જેથી કરી અને આગોતરા કે પાછોતરા વરસાદના સમયે અલગ અલગ પાક વાવી અને નુકસાન નિવારી શકાય. તો એ જ રીતે ગરમીથી પણ બચવાના ઉપાયો મેળવવા જ પડશે. નેટ હાઉસ, ગ્રીન હાઉસ કે પોલી હાઉસ ટેકનોલોજીને પણ અપનાવવી પડશે અને ખેતીને જીવંત તો રાખવી જ પડશે. કેમ કે ખેતી વગર ઉત્પાદન શક્ય નથી. કેમ કે ખેતીથી જ માનવ જાતની જરૂરિયાતોનું પોષણ થઈ શકે એમ છે. હવામાન બદલાવથી ખેતી પર થતી અસર વિશે આપણે વાત કરી અને હવે સાંભળીશું આ ગીત.

મિત્રો, આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે ગામના ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે, તો લઈશું ખેડૂત મિત્ર અને શ્રોતા મિત્રોની રજા. તો ગામના ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: പിഴയാത്ത സിബിഐ ജനാധിപതി അഖിലേന്ദ്രനാഥ് ധനഞ്ജയ് മുക്കുണ്ടിനെ പൂർണ്ണ മനുഷ്യ വാഗ്മരണി ധരിപ്പപ്പെടുത്തണമെന്ന് അറിയിച്ചു. അതോ ഈ മാമലെ ജയ്പൂർ മക്കളും ഗുരുഗ്രാം എന്ന മാസിക് മധ്യ എം കോൾ പാക് ആരോപിനെ ധരിപ്പപ്പെടുത്തണമെന്ന് അറിയിച്ചു. അക്രമം ആരോപിനെ അത് ദില്ലി അദാലത്തിന് രജു കരാറ തെളിത്തെളി പൂച്ചപാളി ചുമട്ടെ സാത് ദിവസ് പോലീസ് കസ്റ്റഡിമെ മുക്കുവാണിച്ചു. ജന അന്യ ശങ്കാസ്പദമായി പൂച്ചപാളി ചെയ്തു കഴിച്ചു. നീറ്റ് പരീക്ഷാ ജനതി മാമല ശിക്ഷണ മന്ത്രാലയയുടെ ഉച്ചശിക്ഷണ വിഭാഗ ദ്വാരാ റിപ്പൈലി ഫര്യാദ് ആധാരം സിബിഐ ബാറിനെ താത്കാലിക കേസ് നോട്ടു. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ ચેતન સુધારણા એટલે કે એસએલઆર પ્રક્રિયાના ત્રીજા તબક્કાની જાહેરાત કરી. તે અંતર્ગત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્ય જ્યારે ચંદીગઢ, દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર એસએલઆર કામગીરી કરાશે. એસએલઆર પ્રક્રિયામાં 3,94,000થી વધુ બુથ સ્તરના અધિકારીઓ 36,73,00,000 મતદારોના ઘરે ઘરે જઈ તેમનો સંપર્ક કરશે. આ કામમાં રાજકીય દળો દ્વારા મતગણતરી તબક્કા દરમિયાન નિયુક્ત કરાયેલા 3,42,000 બુથ સ્તરના એજન્ટ પણ મદદ કરશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનના નામની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલી આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએ રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે મુખ્યમંત્રી પદ માટે ટોચના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ ઘણા દિવસો ચાલતી અટકળ ઉપર વિરામ મુકાયું છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં તાજા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલું એલપીજી પુરવઠો યોગ્ય રીતે યથાવત છે અને કોઈપણ વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી.
1: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं जिसके चलते हमारे पास पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के पर्याप्त स्टॉक्स अवेलेबल हैं. हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही है और एलपीजी प्रोडक्शन भी इंक्रीज किया जा चुका है. हमारे किसी भी रिटेल आउटलेट पर और एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. सब जगह पर नॉर्मल ऑपरेशन चल रहे हैं.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આજે પેકિંગમાં સંવાદ કર્યો.

0: રાજના વિશેષ કાર્યક્રમનો પ્રારંભ આપણે જય સોમનાથના નાદથી કરીએ. આ માત્ર એક નાદ નહીં પરંતુ હજારો ભક્તો માટે ભક્તિ, આસ્થા અને પ્રેરણાનો અવાજ છે. ભારતની આધ્યાત્મિક અને ઐતિહાસિક ધરોહરનો પહેલો અધ્યાય એટલે સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. આપણી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ. રાજ્યના પશ્ચિમી દરિયાકાંઠે ભગવાન સોમનાથ એ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. સોમનાથ મંદિર આપણી ધાર્મિક આસ્થાનું નહીં પણ ભારતના આધ્યાત્મિક સાતત્યનું અમિટ પ્રતીક છે. ત્યારે આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ઐતિહાસિક સોમનાથની. તાજેતરમાં જ આ મહિનાની 11 તારીખે સોમનાથ બાબાના સાનિધ્યમાં ભવ્ય સોમનાથ અમૃત પર્વ ઉજવાઈ ગયો. અચાનક આ ઉજવણી શા માટે? તેનો સંબંધ 11 મે 1951 સાથે જોડાયેલો છે. વર્ષ 1951માં દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શિવલિંગની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સાથે કરોડો ભક્તો માટે સોમનાથ મંદિર એ ફરી આસ્થાનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું. મંદિરના પુનર્નિર્માણની આ વર્ષે ઐતિહાસિક 75 વર્ષ પૂર્ણ થયા. તેને જ લઈ સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પણ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થયા. આ સાથે સોમનાથ મહાદેવ મંદિર ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે સોમનાથ મંદિર અતૂટ આસ્થા, દિવ્યતા અને ભારતની શાશ્વત આત્માના પ્રતીક તરીકે આજે પણ અડીખમ ઉભું છે.
1: જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ. સાથીઓ, જબ મેં પિછલી બાર યહાં આયા થા તબ મેને કહા થા જિસકે નામ મેં હી સોમ અર્થાત અમૃત જુડા હો ઉસે નષ્ટ કૌન કર સકતા હૈ. ઇતિહાસ કે લંબે કારખાને મેં ઇસ મંદિર ને કિતને હી આક્રમણ ઝેલે. મોહમ્મદ કદલેવી, અલાઉદ્દીન ખિલજી, લુટેરો ને સોમનાથ મંદિર કા વૈભવ મિટાને કા પ્રયાસ કિયા. વો સોમનાથ કો એક ભૌતિક ઢાંચા માનકર ઉસસે ટકરાતે રહે. બાર બાર ઇસ મંદિર કો ઇસ ઢાંચે કો તોડા ગયા. અને બાર બાર બનતા રહા, હર બાર ઉઠા હોતા રહા. ક્યોંકિ તોડને વાલો કો માલુમ નહીં થા હમારે રાષ્ટ્ર કા વૈચારિક સામર્થ્ય ક્યા હૈ. હમ ભૌતિક શરીર કો નશ્વર માનને વાલે લોગ હૈ.
0: શ્રી મોદીએ નીલકંઠ મહાદેવની શરણમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીને ભગવાન સદાશિવની લીલા ગણાવી.
1: સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રગટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિદેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ. યે તો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિષમ ભજે લિયતે યત્ર વિશ્વમ. આજ હમ उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं. जो हलाहल को पीकर नीलकंठ हो गए, आज उन्हीं की शरण में है. सोमनाथ अमृत महोत्सव हो रहा है. ये सब भगवान सदाशिव की ही लीला है.
0: પ્રધાનમંત્રી સોમનાથ અમૃત પર્વને આવનારા 1000 વર્ષ માટે પ્રેરણાનો મહોત્સવ પણ ગણાવ્યો હતો.
1: સાથીઓ, 75 સાલ પહેલે આજ કે દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના એ કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મેં ભારત આઝાદ હુઆ થા તો 1951 મેં સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠા ને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था. याद नहीं हुआ है। भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है। साथियों, इसलिए आज इस अवसर पर मैं केवल 75 वर्षों की झांकी नहीं देख रहा हूँ, मैं देख रहा हूँ विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है। मैं देख रहा हूँ असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है। मैं देख रहा हूँ हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं देख रहा हूँ भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके। और मैं देख रहा हूँ सोमनाथ का अमृत महोत्सव ये केवल अतीत का उत्सव नहीं है, ये अगले 1000 वर्षों के लिए भारत की प्रेरणा का महोत्सव भी है।
0: आ प्रसंगे श्री मोदीए सोमनाथ मंदिरना पुनर्निर्माणमां योगदान આપનારા અનેક મહાન વીરોને પણ યાદ કર્યા હતા।
1: સાથીઓ, અલગ અલગ કાળમાં અલગ અલગ જીવોની સંકલ્પ શક્તિમાં શિવ પ્રગટ હોતે રહે। રાજા ભોજ, કભી રાજા ભીમદેવ પ્રથમ, કભી રાજા કુમારપાલ, કભી રાજા મહિપાલ પ્રથમ, તો કભી રાવ ખલ્લાર, એસે અનેક શિવ ભક્ત समय समय पर सोमनाथ मंदिर का पुनर्निर्माण करते रहे।

શાસ્ત્રોક્ત વિધિ

0: માં સાથે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યો હતો। આ પર્વ એટલા માટે પણ વિશેષ રહ્યો કારણ કે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11-13 સ્થળોથી લવાયેલા પવિત્ર જળનો મંદિર પર કુંભાભિષેક કરાયો। પ્રધાનમંત્રીએ સોમનાથ દાદાની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું હતું। બીજી તરફ વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના લોકમાં દિલધડક કરતબ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। વાયુસેનાના 13 જેટલા પાયલટની સાહસભરી ઉડાન જોઈને હાજર લોકો દંગ રહી ગયા અને તેમણે વાયુસેનાના પાયલટને વધાવી લીધા હતા। તેમજ વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર વિશેષ પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। આ સાથે જ ધર્મભૂમિ પર ધર્મશક્તિ, દેશભક્તિ અને સૈન્ય શક્તિનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ પહેલા પ્રધાનમંત્રીએ રેલેપાઈ પર ઉતરાણ કર્યા બાદ હમીરજી ગોહિલ સર્કલ સુધી 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોડાયા હતા। મહેશ સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: હવે સોમનાથ અમૃત પર્વની ઉજવણી પાછળના ઇતિહાસ પર નજર કરીએ। ભક્તોની આસ્થામાં અતુટ પ્રતીક સમાન સોમનાથ મંદિર વિશેષ એટલા માટે છે કેમ કે આ મંદિરે ભૂતકાળમાં અનેક આક્રમણ અને ભયા સહન કર્યા, તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કર્યો। વિદેશી આક્રાંતાઓએ સોમનાથ મંદિરને ઘણી વાર લૂંટ્યું, તેમ છતાં હજારો વર્ષોથી સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઉભું છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં દેશના પહેલા નાયક પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી લોખંડે પુરુષ ભારતરત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પણ મહત્વની ભૂમિકા રહી હતી। 13 નવેમ્બર 1947 રોજ સરદાર સાહેબે સોમનાથ મંદિરની મુલાકાત લીધી। દરમિયાન મંદિરની સ્થિતિ જોયા બાદ તેમણે દરિયાનું જળ હાથમાં લઈ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને વર્ષ 1951માં તેમનો આ સંકલ્પ પરિપૂર્ણ થયો। આજ ઐતિહાસિક દિવસને યાદ કરવા સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। 15 ડિસેમ્બર 1950 રોજ સરદાર પટેલનું અવસાન થતાં સોમનાથ મંદિર બનાવવાની જવાબદારી તત્કાલીન મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને અપાઈ હતી। ત્યારબાદ 1950 રોજ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું। માત્ર 5 થી 6 મહિના

2024 અને સોમનાથ મંદિર વચ્ચે પણ વિશેષ કડી જોડાયેલી છે, કારણ કે મંદિરના પુનઃનિર્માણને તો આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા જ, સાથે સોમનાથ મંદિર પર થયેલા પહેલા આક્રમણને પણ આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થયું કે સોમરાજ એટલે કે ચંદ્રદેવે સૌપ્રથમ સોમનાથમાં સોનાનું બનેલું મંદિર બનાવ્યું હતું. આ મંદિર પાછળથી રાવણ દ્વારા ચાંદીમાં, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લાકડામાં અને દેવદેવ દ્વારા પથ્થરમાં બનાવવામાં આવ્યું. હાલની શાંત સપ્રમાણ રચના મૂળ દરિયાકાંઠાના સ્થળ પર પરંપરાગત ડિઝાઇન મુજબ બનાવવામાં આવી હતી. આછા પીળા રંગમાં રંગાયેલું તે સુંદર શિલ્પ છે. તેના હૃદયમાં એક વિશાળ શિવલિંગ પણ છે, જે 12 પૈકી પવિત્ર શિવ મંદિરોમાંથી એક છે, જેને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રખ્યાત પર્શિયન વિદ્વાન અલ બિરુની દ્વારા મંદિરના વિગતવાર વર્ણનના કારણે પ્રદેશોમાં તેની ખ્યાતિમાં વધારો થયો છે. વર્ષ 2025ના અંતમાં અથવા વર્ષ 2026ની શરૂઆતમાં મંદિરને વિદેશી આક્રાંતાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. 2 દિવસની ભીષણ લડાઈ પછી વિદેશી આક્રાંતાઓએ મંદિર પર કબજો કર્યો, તેમજ મંદિરની સંપત્તિ લૂંટી લીધી અને મંદિરના માળખાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આનાથી સદીઓ બાદ સુધી સોમનાથ મંદિર પર વિદેશી આક્રાંતાઓના હુમલા યથાવત રહ્યા, તેમ છતાં ભવ્ય મંદિર આજે પણ અડીખમ ઉભું છે. જય સોમનાથ. આ સાથે સોમનાથ અમૃત પર્વ અંગેનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીયા, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.

कली, मन की गली में है खलबली के उनको तो

Oh.